0: बाल गीत। अभी आप सुन रहे थे ये कार्यक्रम। लेखक प्रोफेसर के.जी. रस्तोगी, ध्वनि अंकन सतीश लाड़े और दीपक पांडे, निर्माण सहयोग दाऊदयाल चतुर्वेदी, कार्यक्रम निर्माण रमेश रानी शर्मा। ये बाल गीत राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद द्वारा प्रस्तुत किए गए।
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર।
1: તમુ હામળી રાસે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થાય છે। અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડીની અસલ અસલ વાતો, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ તમારી વસમાં એમ જ અને એના જ સમય પર હાજર થતો રહું છે। તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણો ચર્ચાનો વિષય રહે સફેદ મુસળીની ખેતી।

0: है। અને એ બધી વાતો વતાડે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી। તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને એ બધી વાતો તકનીકી તરીકા દેખી સમજાડો।
1: સોયાબીનની ફસલમાં થાવવાળા નુકસાન અને હાનિથી વસાડવાના ઉપાયના બારામાં જાણકારી સાંભળવા જઈ રહેશે। કિસાન સાથીઓ, સોયાબીન 20મી સદીની ચમત્કારિક ફસલના નામથી જાણીએ છીએ અને સોયાબીનમાં પ્રોટીન જ્યાદા રહેવાથી કુપોષણની સમસ્યા દૂર કરવાની તાકાત, એની હાથે હાથે 20% તેલ રેવાની અને એના એ તાકાત પાઈ ગઈ છે અને એના કારણે મધ્યપ્રદેશમાં સોયાબીનનો ફેલાવ કાફી તેજીથી થયો છે। ખરીફ અને ધાન, જ્વાર, ઉડદ આદિનો જગાવી સોયાબીને લઈ લીધી છે। તો કિસાન સાથીઓ, કિસાનોને બી અસલ આર્થિક લાભ મળી રહ્યો છે। તો કિસાન સાથીઓ, આજ હું તમને એવી સોયાબીનની જો તકનીક છે, કિંતુ મોસમના બદલતા તેવરથી શાયદ હી આપને સમય સમય પર એવી કિસમીનો ચયન કરવો જોઈએ અને સોયાબીનની વેગી પાકવા વાળી ફસલની ઓરવું કરવું જોઈએ। એ દેખીએ કે સી અક્ષર સપ્ટેમ્બર મહિનાથી ઓરવા મહિના તક એનો ખતમ થઈ જાય છે અને સોયાબીનની સિંચાઈ કરવું ઘણું જરૂરી રહેશે। અગર બારિશ ખતમ સપ્ટેમ્બરમાં થઈ ગઈ તો આખરીમાં સિંચાઈ કરવી ઘણી જરૂરી અને સોયાબીનની વેગી પાકવા વાળી કિસમીઓ જેવી રીતે JS 81504 અને 80-85 દિનમાં પાકી જાય છે અને JS 81333 યા 90-95 દિનમાં પાકી જાય છે। તો કિસાન સાથીઓ, 1625 જો કે 90-95 દિનમાં પાકી જશે અને અસલી પેદાવાર એનથી લઈ જઈ શકે છે વેગી બવણી। તો કિસાન સાથીઓ, કિસાનોને વેગી બવણી કરવાથી બી બાદમાં અગર પાણી પડે તો ફસલ હાળવાનો બી ડર થઈ જાય અને તેની હારું કિસાન ભાઈને એનાને હિસાબ દેખીને લગાડવું જોઈએ। તો કિસાન સાથે પોત સંરક્ષણ, સોયાબીનમાં એ દેખી ગયું છે કે 20-25 દિનની અવસ્થામાં તના મક્ખીનો બી આક્રમણ થઈ જાય છે, તેનથી પાયડા હૂકવા લાગે છે અને બાદમાં પોદાની બાળથી પાયડા હૂકવાનું બંધ થઈ જશે, પણ એમાં મક્ખી તનાને અંદર ભરાઈને ખાઈ જાય છે, તેનથી ફળીઓ કમાવે છે અને ઉપજમાં 15-20% કમી આવી જશે। એના તરફથી સેમિલ ઉપર ફળોની કળીઓ ખાઈ જાય છે અને બાંધપણની સમસ્યા આવી જાય છે। સફેદ મક્ખી પીલી શીરા મોજે છીતકબરા રોગ ફેલે છે અને ગાર્ડન બીટલ તના કાપીને પાડ દેશે, ફળીઓમાં ફળી છેદક બીટ ખાઈ જાય છે અને ફળીઓ પોચરી જશે। કૃષિ અનુસંધાન ના અનુસાર એ જાણકારી મળે છે કે એનો સમય પર કિસાન ભાઈ એનો ઉપચાર કરવો જોઈએ। થાઇરમથી બીજનો ઉપચાર ખડી ફસલમાં ક્યુનોલ ફાસિયા મોનોકોટોફાસ 25-30 દિનની અવસ્થામાં 2-3 વાર છિડકાવ કરવો જોઈએ। સોયાબીનની 15-20% બળેલી પેદાવારને ભાંજપન અને થૂળ મક્ખી અને ફલછેદક કીટ તો કાફી પ્રકોપ થાય છે। તો કિસાન સાથીઓ, સોયાબીનની ઉન્નત કિસમીનો વિવરણ અગર દેખી જાય તો વિભિન્ન ક્ષેત્રોમાં ઉન્નત કિસમીઓ અગર દેખી જાય મધ્યપ્રદેશમાં બુંદેલખંડ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરી ઓડિશા। વેગી પાકવા વાળી કિસમીમાં અગર દેખી જાય તો 90-95 દિનમાં પાકવા વાળી JS 335, JS 7105, JS 9041, પંજાબ 1, અહિલ્યા 2 અને NRC 7, અહિલ્યા 2, NRC 12, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરી ઓડિશામાં। તો કિસાન સાથીઓ, એ મધ્યમ સમયમાં પાકવા વાળી અવધિ 105 થી લગાડીને 110 દિનને અંદરમાં પાકવા વાળી સોયાબીનની કિસમી છે JS 8021, PK 472, JS 72280, ગૌરવ JS 72244, NRC 2, અહિલા 1, પૂસા 462, MAX 57, MAX 58, MAX 124, 2 પૂસા 241. વેગી પાક વાળી કિસમમાં સોયાબીનમાં અગર દેખી જાય કિસાન ભાઈ તો 90-95 થી 100 દિનોના અંદરમાં પાકે છે અને ત્યાં મોનેટા MAX 124, JS 335, CO 1, PK અને 471, PK 10, 29, પૂસા 40. તો કિસાન સાથે મધ્યમ સમયમાં પાકવા વાળી કિસમે 105 દિનથી લગાડીને 110 દિનમાં કિસાન સાથીઓ KHSB MAX 124, PK 426, PK 262, હાર્ડી પૂસા 16, MAX 58, JS 8021, MAX 13, પૂસા 371 અને વેગી પાકવાળી અવધિ 90

होदन मा तो सना पी के 327 6 एस 335 पूसा 16 एस एल 41 अने मध्यम समय मा पाको वाली किस्मे देखे किसान भाइयों तो 105 दन थी लगाड़ी ने 115 दन मा तो किसान साथियों पी के 427 पी के 262 एस एल 47 एस एल 96 बी एल एस 2 मैक्स 13 पूसा 24 ब्रेक पी के अने 308 पी के 10 241 अने वार्थी पाक वाली किस्म किसान साथियों अवधि 115 थी 120 दन पी के 262 पी के 416 अलंकार पी के 71 21 अंकुर यू पी एस एम 38 पी के 32 71 अने वेगी पाकवा वाली अवधि 90 थी होदन जे एस 33 51 बी एल 2 ब्रेक पी के 472 पी के 327 वी एल सोयाबीन 1 प्रसाद्य वार्थी पकवाले किस्मी में अगर देखी जाए 110 दन थी लगाड़ी ने 125 दन ना अंदर पी के 462 पी के 416 शिवालिक एनआरसी 2 पी के 308 शिलाजीत पूसा 16 पूसा 20 पूसा 124 किसान साथियों वेगी पाको वाले किसी में अवधि 90 थी होदन पंजाब पी के 327 एम एस सी एस 12 41 अने मध्यम अने वार्थी पाक वाली किस्मी में अवधि 105 दन थी लगाड़ी ने 110 दन तो किसान साथियों जे एस 80 21 ब्रेक बी एल एस 2 बिरसा सोयाबीन 1 पी के 47 21 तो अने वार्थी पाक वाली किस्मी में किसान साथियों अवधि 110 दन थी लगाड़ी ने 125 दन पी के 262 અને માળવા ક્ષેત્ર હારું પ્રચલિત કિસ્મ્યો તો કિસાન સાથીઓ ઈ કિસ્મ્યો વેગી પાકવાને કારણ તીહુને બાદમાં આલુ અને તીહુને બાદમાં સિંચાઈની જો અવસ્થા થવા પર બીજી ફસલે જેવી રીતે ઘઉં કિસ્મ્યો બી લેવાનું સંભવ થઈ જાય છે તો તેની હારું કિસાનભાઈઓને એવી કિસ્મ્યો સોયાબીનની ઓરિયો જોઈ અને આ વાળી બીજી ફસલ બી કિસાનભાઈની નીકળી શકે ઘઉંની બાદમાં જળ ઉપલબ્ધ હોય તો કિસાનભાઈને ધણિયા અને એવી પાલક અદરક મૂળી અને સબ્જીની ખેતી કિસાનભાઈ આરામથી બાદમાં કરી શકે યા કિસમાં બેક્ટેરિયલ અને કઈ એવી માયથોસિયસ એવી નરી બીમારીઓ જો આવે છે એમાં સોયાબીનમાં અને ફલી બ્લાઇટ હારું બી મધ્યમ પ્રતિરોધી વાયરસ અને એવી કઈ પ્રકારની બીમારીનો કિસાનભાઈને બી સમય સમય પર ઇલાજ કરવો જોઈએ તો કિસાન સાથીઓ એની કિસ્મનો ફૂલ બેંગણી રંગનો અને પૂરા રોયાદાર વાળો અને પીળા મોટા દાણા વાળી કાળી નાભિકા વાળો રહેશે અને અહીંયા અર્ધપૌણી કિસ્મ 30-40 સેન્ટીમીટરની રહેશે હલકી કમગેહરી કાળી મીઠી વાળી ભૂમિમાં અહીંયા ઉપયુક્ત રહેશે અને બીજ મોટા આકારનું રહેવાને કારણ અસાવધાનીપૂર્વક ભંડારણના અંકુરણથી પ્રભાવિત થઈ જશે તો કિસાન સાથીઓ પી કે 564 યા મધ્યમ સમય 105 થી 108 દનમાં પાકવા વાળી કિસ્મ છે એની એનો ઉત્પાદન ક્ષમતા 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને આ દેશના ઉત્તરી મેદાન અને મધ્ય ક્ષેત્રમાં પ્રચલિત કિસ્મ છે પીળા મોઝેક અને બેક્ટેરિયલ જો પચ્છુલ હારું પ્રતિરોધી અને રાઇઝો બેક્ટેરિયા હારું યા સહનશીલ કિસ્મ છે એનથી ધોળા ફૂલો અને ફળીઓ પૂર્યો રાતીઓ અને રોયેદાર અને પીળા દાનાવાળી રહેશે દાણાની નાભિકામાં ભૂરા રંગની રહેશે અને આગલી કિસ્મ હે કિસાન ભાઈઓ પી કે 1029 યા 1995માં કેન્દ્ર સરકારે વિમોચન કિસ્મ છે અને યા દેહના દક્ષિણી ક્ષેત્ર હારું ઉપયુક્ત રહેશે પાકવાની અવધિ 90-95 દન અને ઉત્પાદનની ક્ષમતા 25-30 ક્વિન્ટલ અને હોદનોનો હોદાણાનો જો વજન રહેશે 15-16 ગ્રામ છે અને યા કિસ્મ પીળા મોઝેક વાયરસ બેક્ટેરિયા રોગ અને ગેરવા રોગ હારું પ્રતિરોધક કિસ્મ છે અને રાજોક્ન્યાના હારું એ સહનશીલ છે એનથી ધોળા ફૂલો અને દાણા પીળા રંગના રહેશે અને નાભીવાળા રહેશે અને યા પરિસીમિત કિસ્મ છે ભળિયો સટકવાને પ્રતિયા પ્રતિરોધી છે તો કિસાન સાથીઓ જે એસ 75-46 એની કિસ્મની અવધિ 104-106 દનમાં પાકવાની અવધિ છે
ઉત્પાદન ક્ષમતા 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને યા લાંબા સમયવાળી અને અપરિમિત વિકાસવાળી કિસ્મ છે અને યા મધ્ય ક્ષેત્ર મધ્યપ્રદેશના નર્મદા ઘાટી વિંધ્યના પઠાર બુંદેલખંડ બાલાઘાટ બિલાસપુર ક્ષેત્ર હારું યા ઉપયુક્ત કિસ્મ છે યા બેક્ટેરિયલ પચ્યુલ હારું પ્રતિરોધી કિસ્મ છે અને ગહેરા બેંગણી ભૂરા રોયેદાર વાળી ફળીઓ એમાં પીળા દાણા અને લીલી ભૂરી નાભી વાળી રહેશે. તો કિસાન સાથીઓ પી કે અગલી કિસ્મ હે કિસાન ભાઈઓ પી કે 464 તો યા કિસ્મ મધ્યમ સમયમાં પાકે છે અને 105 થી 108 દરમાં પાકો વાળી કિસ્મ છે. એની કિસ્મનો ઉત્પાદન ક્ષમતા 25 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને યા દેહના ઉત્તરી મેદાન અને મધ્યપ્રદેશમાં બી પ્રચલિત કિસ્મ છે. તો કિસાન સાથે પીળા મોઝેક અને વેક્ટેરિયલ હારું પ્રતિરોધી કિસ્મ છે અને રાઇઝો બેક્ટેરિયા હારું બી સહનશીલ કિસ્મ છે. એનથી એના ધોળા ફૂલું છે અને ફળીઓ પૂરીઓ રાતીઓ અને રોયાદાર પીળા દાણા રહેશે. એમાં દાણામાં જો નાભી ભૂરા રંગની રહેશે. પી કે 1029 તકિસાન સાથીઓ યા કિસ્મ 1995માં કેન્દ્ર સરકારને દ્વારા વિમોચિત કરેલી કિસ્મ છે અને યા દેશના દક્ષિણી ક્ષેત્ર હારું ઉપયુક્ત છે. પાકવાની અવધિ 90 થી 95 દિન અને ઉત્પાદનની ક્ષમતા 25 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. એના હો દાણાનો વજન 15 થી 16 ગ્રામ છે અને યા કેસમ પીળા મોજેક અને વાયરસ બેક્ટેરિયા રોગ અને ગેરવા રોગ હારું બી યા પ્રતિશીલ અને સહનશીલ કિસ્મ છે. એના સફેદ ફૂલ દાણા પીળા અને કાળી નાભીવાળી રહેશે. જે એસ 75-46 કિસાન સાથીઓ એની કિસ્મની અવધિ 104 થી 106 દિન છે અને ઉત્પાદન ક્ષમતા 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. યા લાંબા પોદા વાળી રહેશે અને અપરિમિત વિકાસ વાળી કિસ્મ છે. યા મધ્ય ક્ષેત્ર મધ્યપ્રદેશના નર્મદા ઘાટી વિંધ્યના પઠાર કેમોર પઠાર બુંદેલખંડ બાલાઘાટ અને બિલાસપુર ક્ષેત્ર હારું યા ઉપયુક્ત કિસ્મ છે અને યા બેક્ટેરિયલ પચ્યુલ હારું પ્રતિરોધી કિસ્મ છે. ગહેરા બેંગણી ફૂલ ભૂરા રોયેદાર વાળી ફળીઓ અને પીળા દાણા હલકી ભૂરી નાભિકા વાળી રહેશે. તકિસાન સાથીઓ બ્રેક યા કિસ્મ મધ્યપ્રદેશમાં મધ્યમ અવધિમાં પાકવા વાળી જેવી રીતે હોથી 105 દિનમાં અને ઉત્તરી ક્ષેત્રોમાં વારથી 112 થી 115 દિનમાં એ પાકીને તૈયાર થવા વાળી કિસ્મ છે. યા હાગલા સોયાબીનના ક્ષેત્રોમાં મુખ્ય રૂપથી ઉત્તરી ક્ષેત્ર હારું ઉપયુક્ત કિસ્મ છે અને યા કિસ્મ બેક્ટેરિયલ પચ્યુલ અને ગેરવા હારું પ્રતિરોધી અને પીળા મોઝેક હારું યા ગ્રાહી છે. તો કિસાન સાથીઓ એની વાતમાં હું તમને દેખી જાય તો એની કિસ્મના ધોળા ફૂલશે અને ફળીઓ પાકવા પર રાતીઓ અને ભૂરા રંગના કમ રોયેદાર ફળીઓ રહેશે અને દાણાના નાભિકા વાળી યા ઘણી હિ કમ છટકવા વાળી એક કિસ્મ છે અને તેનથી અસલ અંકુરણ હારું ખેતરમાં ઉપયુક્ત નમી રહેવી જોઈએ. અને આગલી કિસ્મ હે કિસાન ભાઈઓ અહિલ્યા 1 એનઆરસી 2 યા કિસ્મ મધ્યપ્રદેશ હારું 1996માં વિમોચિત કરી ગઈ છે અને યા મધ્યપ્રદેશના માળવા પઠાર અને ઉત્તરવર્તીય પર્વતીય ક્ષેત્રોમાં એ ઉપયુક્ત પાઈ ગઈ છે. 4 થી 102 દિનમાં એ પાકવા વાળી કિસ્મ છે અને એના બીજોનો અંકુરણ ઘણો ઉત્તમ છે અને એની ઉપજ ઉન્નત તકનીકની હાથે 25 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક પાઈ ગઈ છે. રાઇઝો ઓક્ટોનિયા ફળીનો સુકાપન અને લીલા મોજેક વાયરસ અને બેક્ટેરિયલ બ્લાઇટના હારીય પ્રતિરોધી કિસ્મ છે. પાયડાના સરકોસ પોરા ધબ્બા અને કંથો કનોજના પ્રતિ સહનશીલ છે. સફેદ ફૂલવાળી પીળા દાણાની જીની નાભિકા ભૂરાથી કાળા રંગની રહેશે. તો કિસાન સાથીઓ એની વાતમાં હાવ આપવી મેં તમને હમણાં સોયાબીનની ઉન્નત કિસ્મો અને તેના વિવરણના બારામાં જાણકારી વતાડી. તો કિસાન સાથીઓ બીમારીમાં દેખી જાય તો સોયાબીનમાં કઈ પ્રકારના એવા રોગ આવે છે તે તેમાં દેખી જાય તો ગેરવા રોગ આવે. ગેરવા તેની ફસલની સતત લગાતાર નિગરાણી રાખવાની અને ગેરવાના લક્ષણ પાયડા પર દેખાઈ દેવાથી એનો ઉપચાર ચાલુ કરી દેવાનો અને એના રોગના કારણ અને પાયડાની નીચે સુઈના નોકના આકારના હલકા ભૂરા લોહાના રંગના જંક જેવા ધબ્બા બની જાય છે અને બાદમાં ધબ્બા ઉપર ઉભરીને ફપોલા બનવા લાગે છે અને એનથી કવચના જીવાણુ પાવડરના રૂપમાં બહાર નીકળે છે. જ્યાદા પ્રકોપ પર પાયડા ઝડવા લાગે છે. એના કારણ દાણા છપટા અને પોસારી જાય છે અને એક
બીજા ખેતરમાં જગાથી જગા પીળા ધબ્બા દેખાઈ દે અને યા ફોલવા લાગે છે. તો કિસાન સાથી એના ઉપચાર હારું ફસલ પર હેક્ઝાકોનાઝોલનો, કોન્ટાફનો, પ્રોફીકોનાઝોલનો, ટિલ્ટ યા ટ્રાઇડીમિફોનનો, બેલેટોનનો, ક્રેટેટોન, ક્રિલેટોન 0.1%, 800 ગ્રામ દવાનો 800 લીટર પાણીમાં ઘોળો બનાવીને 1 લીટર યા 1 હેક્ટર 1 લીટર હારું કાફી, 1 હેક્ટર હારું ઉપયુક્ત રહેશે. છિડકાવ કરવો પડશે. રોગની સઘનતા અને જ્યાદાતર થવા પર બીજો તીસરો છિડકાવ, 2 થી લગાડીને 3 છિડકાવ કિસાનભાઈને 15-15 દિનના અંતરાલ પર કરવો જોઈએ. જે સોયાબીનની ફસલ ઉપરની તરફ પાયડા લીલા હોય તે ફસલનો છિડકાવ કરવો હાનિકારક રહેશે. બેક્ટેરિયલ પાચ્યુલ પાયડાના હુઈને નીચે નોકના આકારના ધબ્બા બની જાય છે. તીનથી પાયડા હૂકી જાય છે. ફસલમાં રોગ દેખાતા હી કાપર ઓક્સીક્લોરાઇડ 50 WP સ્ટ્રેપ્ટોસાયકિલના 0.2% ઘોળનો છિડકાવ કરવો જોઈએ. વિષાણુ રોગ તો સાથે ખેતરમાં સોયાબીન, મોજક અને કલિકાના રોગ દેખાતા હી રોગી પૌધાને બહાર નીકાળ દેવો જોઈએ. અને રોગ ફેલવાવાળા કીટોના નિયંત્રણ હારું, રોગ સૂવાવાળા કીડાના નિયંત્રણ હારું તીહુનો નિયંત્રણ કરવો જોઈએ. ફળી ઝુલસન રોગ તો કિસાન સાથીઓ ફસલ પાકતા હિ સમય પર વરસાદની સ્થિતિમાં ફળીઓ કઈ પ્રકારના એવા ધબ્બા બની જાય છે તેના નિયંત્રણ હારું જાઇનેબિયા 10 ડાઇથેન M45 0.25% ઘોળ બનાવીને છિડકાવ કરવો જોઈએ. ગીંડા નિયંત્રણ તો કિસાન સાથીઓ સોયાબીનમાં સમય સમય પર દોરાના માધ્યમથી કિસાનભાઈને ખરપતવારના નિયંત્રણ કરી લેવો જોઈએ. અને એની બાદમાં ભૂમિગત સૂક્ષ્મજીવોનો સંરક્ષિત રાખવાની હાથે જૈવ કાર્બનમાં બી બઢોતરીની હાથે નમીન સંરક્ષિત રાખવી જોઈએ. નિંદાનાશક રસાયણનો ઉપયોગ કરીને નિંદા નિયંત્રણ કરવું સંભવ છે અને સાવધાની રાખવી જોઈએ. એના અનુવાંશિક માત્રામાં સહી તરીકાથી ઉપયોગ કરવો જોઈએ. બોવાઈની બાદમાં એના હારું પ્રતિ હેક્ટર એલાક્લોર લાસો 50 EC 4 લીટર માત્રાને પેન્ડામિથિલિન સ્ટામ 30 EC દવાની 3.25 લીટર માત્રાની છિડકાવ કરવો જોઈએ. ટ્રાઇફ્યુરાલિન મેટ્રોક્લોર ડુઆલ 50 EC 2 લીટર માત્રાને 500-700 લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાની બાદમાં અંકુરણ તો પહેલો છિડકાવ કરવો જોઈએ. બુવાઈ તો પહેલો તો કીધું સાથીઓ ફ્લુક્લોરિન બાસાલિન 48 EC રસાયણની પ્રતિ હેક્ટર 2 લીટર પાણીમાં ઘોળ બનાવીને આખરી વખેરના ટાઈમ પર પૂરા ખેતરમાં એનાને છિડકાવ કરીને વખેર દેવો જોઈએ. મિટ્ટીમાં ભલી ભાતી ઇના મેળવીને સોયાબીનની બોવાઈ કરવી જોઈએ. અને ઓરીવાની બાદમાં 22.5 સેન્ટીમીટર કતારની દૂરી આપસમાં રાખવી જોઈએ. અનુસંચિત બીજની દરનો ઉપયોગ કરવો જોઈએ અને પરીક્ષણને દ્વારા જ્યાદા કારગર લાભદાયક પાયુંગી છે. કિસાન સાથે જળ સંવર્ધન ઇના હારું ખેતરને ચારો તરફથી વાગરની જગા પર નાળી બનાવી દેવી જોઈએ. અને એના ખેતરમાં એક પોખર બનાવવો જોઈએ. તેનાથી જળ નિકાસી હારું જળ સંરક્ષિત બી થઈ જાય અને ખેતરને નિંદા રહિત રાખી શકી. તો કિસાન સાથીઓ કતારોમાં આખરી કોળા પર ડોરાના ટાઈમ પર ઇહોને એનાને તીનથી પોધાની કતારો અને એના પર મિટ્ટી ચડાવવું હળવું બી જરૂરી રહેશે. અને એમાં બળવા વાળી નાળીઓને જગા પર બાંધ દેવું જોઈએ. એનાને જળ ખેતથી સંગ્રહિત બી થઈ શકે. તો કિસાન કટાઈ અને ગહાઈ અને ભંડારણ તો કિસાન સાથે સોયાબીનના પાયડા પીળા પડીને પડવા લાગે અને ફળીઓ ભૂરીઓ થવા લાગે તેના ટાઈમ પર એની કટાઈ કરી લેવી જોઈએ. કાળા સોયાબીન પંજાબ 1JS 2 આદિ કિસ્મને તુરંત કટાઈ કરી લેવી જોઈએ. ગહરી જીતાઈને ઉનાળામાં એકવારી કરવી જોઈએ. અને ગહાઈ કરતા વખત મહાળતા વખત બીજ ની તૂટે એની સાવધાની ઘણી રાખવી ઘણી જરૂરી લેવી જોઈએ. તીનથી સોયાબીનના તેલ અને પ્રોટીનની ગુણવત્તા બનેલી રહે. તો કિસાન સાથે એની સાથે અંકુરણ ક્ષમતા બી એનો નુકસાન નહીં થઈ શકે. તેની હારું તૂટવાની જોઈએ. તો અસલી થ્રેસરથી કિસાનભાઈને માહળવું જોઈએ. અને આગલી ફસલ હારું બીજ રાખવામાં બી કિસાનભાઈને ઘણી સાવધાની રાખવી જોઈએ. એના હારું કિસ્મના અનુસાર થ્રેસરનો RPM 300-400 રાખવો જોઈએ. અને કોઈ ગેહરી જો ગીલી જ્યાદા સૂકી ફસલીઓના દાણા થ્રેસરમાં તૂટી જાય છે. સોયાબીનથી જૂટના બોરામાં ભરીને રાખવા જોઈએ. તો કિસાન સાથે સૂકેલા બીજને ટાડા
जगह पर भंडारण करवो जोइए। सोयाबीन ना अंकुरण में शीघ्रता थी नमी आवी जाए से।

0: અને એક વરેમાંથી જ્યાદા પુરાણો બીજનો ઉપયોગ કિસાનભાઈને કરવો ઉચિત નહીં મળે છે. એને હારું ખર્ચ, ઉત્પાદન ખર્ચ ઓર લાભ. તો કિસાન સાથીઓ, સોયાબીનનો ઉત્પાદન અને ખર્ચ 60,000-6,000 રૂપિયા પ્રતિ હેક્ટર આવે છે અને ઉપજ 15 ક્વિન્ટલ પ્રાપ્ત થઈ જાય અને બજારમાં ભાવ 850-900 રૂપિયા પ્રતિ બજારમાં ભાવ કિસાનભાઈને અસલી મળી જાય છે અને એનાથી શુદ્ધ લાભ 4,500-5,000 તક આજ તક સોયાબીનનો ભાવ મળી જાય છે. તો કિસાન સાથીઓ, કિસાનને જ્યાદા ઉત્પાદન લેવા હારું સોયાબીનની ખેતી કરવામાં ઘણી દિક્કત નહીં આવે છે અને સોયાબીનની બાદમાં કિસાનભાઈ ગરમીની ફસલ બી લઈ શકે છે.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
3: તો ચાલો કિસાન ભાઈઓ, હાવ લઈ એક નાનો બ્રેક અને સાંભળી લઈ આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી ભીલ સમુદાયમાં જબ લાડ લાડિયા પૈણે અને લાડાની જાન જાય તીનમાં તો ગાવે તું ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો હમલ તારે જો કિસાન ભાઈઓ, સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ.

0: ब्रेक ना बाद एक वक्त फिर देखी स्वागत छे तमारो कार्यक्रम खेतीवाड़ी मा। तो किसान भाइयों कार्यक्रम खेतीवाड़ी नी अगली कड़ी मा हाव आपु वात्यो हमल हूँ हाटा ना खेतरों मा खरपतवार नियंत्रण नी वात्यो। जेवी रीते किसान भाइयों आपड़ा झाबवा जिला मा पण किसान भाई हाव हाटा नी खेती करे छे अने इना मा जो सारा नो नियंत्रण केवी रीते थाय ये बधी वात्यो आपड़ा किसान भाइयों ने मालम रेवी जोवे। तो किसान भाइयों आज ना कार्यक्रम मा हाव आपु ये वात्यो हामली रहा छे अने बधी तकनीकी वात्यो वताड़े मारो सहयोगी कमता डामोर कृषि विज्ञान झाबवा ना सहयोग देखी। तो चालो किसान भाइयों हामली हाटा मा खरपतवार नियंत्रण नी वात्यो।
1: तो किसान साथी खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी हूँ आज किसान भाइयों ने हाटा नी फसल मा खरपतवार यानी कि निंद्रण नो नियंत्रण करवानी विधि ना बारा मा जानकारी हमलावी रहेशे। तो किसान साथी हाटा नी फसल कई नी रीते लेवी जोईए अने तीहुने खातर अने तीहुनो खरपतवार अने पाणी अने एवी कई प्रकारनी वात्यो हामळवा हारू आज हूँ तमने हाटानी फसल नी पूरी जानकारी वताड़वा जाय रह्यो छे। तो किसान साथियों हरियाणा एरिया में उगाड़ी जावा वाली प्रमुख नगदी फसलों में हाटानो एक घणो महत्वपूर्ण अने खास स्थान छे। वरे में 2020-21 में 99 हेक्टर भूमि पर इहुनी खेती करेली अने राज्य में इहुनो औसतन उत्पादन 86.18 टन प्रति हेक्टर रेलो। या फसल मुख्यतः यमुनानगर करनाल कुरुक्षेत्र पानीपत रोहतक आदि जिला में उगाड़ी जाए से। हरियाणा राज्य ना हिसाब थी इना बहुवर्षीय फसल ने शरद अक्टूबर अने बसंत मा फरवरी मार्च ऋतु मा ओरियो जाए से। गन्ना फसलों ने खूड़ो नो ज्यादा फासलो रहेशे त्यो 1.5 थी लगाड़ीने 3 फीट तक अने सहज जमाव 30-40 दन ज्यादा खातर पानी अने लांबी फसल अवधि अक्सर ज्यादातर खरपतवारों ने नियंत्रण कर नाखे से। उचित नियंत्रण नी करवा पर खरपतवार भूमि थी लगभग 20-25 किलो नाइट्रोजन 30% जल ली ले से अने या हाटाना हाथे प्रकाश ने हाथे अने वायु हारू मुकाबलो करे से। इना फलस्वरूप हाटानी पैदावार में गुणवत्ता में कमी आवी जाय से। हाटा फसल में जो आमतौर पर एवा कई प्रकार ना अलग अलग खरपतवार रहे से तीनमा घास जातिना खरपतवार मकड़ा मंघाना सावक चीड़ियोना दाणा अने तकड़ी घास अने सोड़ी पत्ती वाला खरपतवार मा साठी दूध नुनिया पलपोटन भाखड़ी चोलाई तांदला कनकोवा कागा रोटी जल भंगड़ा कच्छ भोड़न मकोई गाजर घास बवेल अने बहुवर्षीय खरपतवार मा टूप बरु काक डीला मोथा अने हिरण खुरी। हाटानी बीजाईनी बाद मा सबथु पहलो डीला साठी नुनिया पल पोटन मकोई चोलाई आदि घास उगी जाय छे। इनी बाद मा बरसात ना मौसम मा शुरू थाता ही घास जाति वाला खरपतवार जेवी रीते सावक मकड़ा तकड़ी घास आदि उगवा चालू थाई जाय छे। खरपतवार नो नियंत्रण नो सही समय, तो किसान साथियों खरपतवार नो नियंत्रण नो सही समय फसल नी बुवाई ना समय पर निर्भर करे छे। बसंत कालीन फसल मा खरपतवार ना नियंत्रण नो सही समय बीजाईना 120 दननी बादमा अने पचेती फसलमां 60 दननी बादमां आकी गयो छे, जबकि मोड़ी फसलमां 90 दन फूटावना टाइम पर अने इनमा टाइम पर यो उचित पायो गयो छे। अगर इना टाइम पर घाटानी फसल ने ખરપતવાર તો નીવ ચડે જાય તો બાદમાં અવધિ કરેલા ઇહુના પ્રયાસ ખગલા વ્યર્થ જાય છે. આટાની પેદાવારમાં આવેલી કમીની ભરપાઈ નિપાય થાય છે અને ખરપતવાર નિયંત્રણ કરવાનો નુકસાન સૌથી જ્યાદા પછેતી ફસલમાં પાયો ગયો છે. તો કિસાન સાથીઓ, ખરપતવાર નિયંત્રણની વિધિઓ: નિંદાઈ ગુડાઈ ખુરપા અને કસોલા સલાડીને ગુડાઈ કરવું સૌથી ઉત્તમ રહેશે. પણ સમય પર અભાવ અને મજદૂરોનું ન મળવાનું અને મોંઘું રહેશે. એની પ્રક્રિયાના આડો આવતા તીહુને અતિરિક્ત મોસમ અને ખેતીની દશા ભી એની ક્રિયામાં બાધા નાખે છે. એની વિધિથી ખરપતવાર હાટાના મૈત છે અને તીહુના નિયંત્રણ અસલ તો ની થાય પાય છે. એની હારું કઈના બી એવી વિધિની જરૂરત છે ત્યાં પૂરા ફસલ ચક્રના ટાઈમ પર ખરપતવારોનો નિયંત્રણ કરી શકે. મોડી ફસલમાં હાટાની હુકા પાયડાની 12 થી 15 સેન્ટીમીટરની મોટી તહ વિસાડીને કાફી હદ તક ખરપતવારોને નિયંત્રણ કરી જઈ શકે છે. સૂર્યની અવસ્થામાં 2 થી 3 વારી કલ્ટિવેટર ચલાડી અને બાદમાં હળકી ગુડાઈ કર્યાથી બી ખરપતવારની લાગતમાં નિયંત્રણ કરી શકીએ. પણ આમતોર પર દેખી ગયું છે કે જે હાટાની ગુડાઈના ટાઈમ પર થાય છે તે જેવી રીતે ઘઉંની કટાઈ, ધાનની કટની પનેરી કીબી જાય આદિમાં કિસાન વ્યસ્ત રહેશે. ગુડાઈ હારું મજદૂર મળવાનું કઠિન થઈ જાય છે. એવી અવસ્થામાં ખરપતવાર નાશીના પ્રયોગથી એની સમસ્યાને કાફી હદ તક છુટકારો મળી શકે અને મિલવા ફસલીઓ ઉગાડી. તો કિસાન સાથે, હાટામાં અંત ફસલ ઉગાડવું બી ખરપતવારની સમસ્યાને કાફી હદ તક નિયંત્રિત કરી જઈ શકે છે. અને શિયાળાના ફસલમાં કાંદા, લહુણ, આલુ, ઘઉં, સરસું આદિ ફસલ ઉગાડીને ખરપતવારોને નિયંત્રણ કરી શકીએ ફસલ ચક્ર અપનાવીને. તો કિસાન સાથીઓ, જેના ખેતરોમાં ઘડી ઘડી હાટા ઉગાડ્યા જતા હોય ત્યાં ખરપતવારની સમસ્યા જ્યાદા થઈ જાય છે. એક સહી ફસલ ચક્ર અપનાવીને ઇનમાં કઈ પ્રકારની ફસલીઓને સમાયોજિત કરીને ખરપતવારની સમસ્યામાં કાફી હદ તક કમ કરી જઈ શકે છે. અને પરીક્ષણના આધાર પર હરિયાણા પ્રદેશ સારું આપણું હાટા, નોલપ અને મોડી, સૂરજમુખી, મક્કી, પ્યાજ, ધાન, મટર અને હાળ, આલુ અને એની સીઝને સૂરજમુખી, ધાન, સૂરજમુખી, સોયાબીન, લોબિયા, બરસીમ, જુવાર આદિ ફસલો બી ઇનમાં સમાયોજિત ભેળીઓ કરીને ખરપતવારની લાગતમાં કમી લાવી શકીએ. ફસલનો ઉચિત પ્રબંધન: તો કિસાન સાથીઓ, ફસલનો ઉચિત પ્રબંધન અને દેખભાળ બી ખરપતવાર નિયંત્રણનો આવશ્યક અંગ છે. વેગોહી બરાબર જમાવ અને ફસલની વેગી બળવાર અને ખરપતવારને બળવાથી રોકે છે. વેગો બરાબર જમાવ હારું તાજો અને સ્વચ્છ બીજને ફફૂંદનાશક દવાથી ઉપચારિત કરીને સહી નમીમાં બોવાઈ કરવી જોઈએ. તો કિસાન સાથીઓ, અસલી જમાવની બાદમાં પાણી અને ઉચિત ખાતર નાખીને વેગી બળાવી લઈ જાય છે અને આદો ખૂળ સિંચાઈની વિધિથી બીજાઈ કરવા પર ફસલની જમવાર ભી કાફી બની જાય છે. રાસાયણિક વિધિને દ્વારા ખરપતવારનો નિયંત્રણ: કિસાન સાથીઓ, આમતોર પર હાટામાં કઈ પ્રકારના અને લાંબા ફસલ ચક્રની વજેથી કઈનો બી એક ખરપતવાર એક વારીમાં સંતોષજનક નિયંત્રણ નહીં કરી શકે. એના હારું ખરપતવાર નિયંત્રણ હારું હાટા ઉગવાની બાદમાં અને ખરપતવાર નાશક હાટા ઉગવાથી પહેલું, ખરપતવાર નાશકને ગોળાઈ બે ક્રિયાઓથી સમાયોજિત કરવું ઘણું જરૂરી છે. ઉદાહરણ, તો કિસાન સાથીઓ, એટ્રાજિનનો ઉપયોગ સંકરી અને સોણા પાયડાવાળા ખરપતવારનું નિયંત્રણ કરી શકે. પણ એમાં ડીલા મોથાનો નિયંત્રણ નહીં થાય પાય. એની હારું ડીલાના નિયંત્રણ હારું ફસલ ઉગવાની બાદમાં અને ખરપતવાર નાશક નાખવું પડે છે. હાટા ફસલના યા વતાડ્યા કે ખરપતવાર નાશકની કઈ એવી પરિસ્થિતિઓની સિફારિશ આલી જાય છે. એટ્રાજિન 1.6 કિલોગ્રામ અને મેટ્રીબિઝિન 600-800 ગ્રામ પ્રતિ એકરના હિસાબથી 250-300 લિટર પાણીમાં મેળવીને બીજાઈથું પહેલું અને બાદમાં છિડકાવ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, ધ્યાન રહેવું જોઈએ કે ભૂમિની ઉપરી સતહની ઉચિત માત્રામાં નમી રહેવી ઘણી જરૂરી છે અને કમ નમીની અવસ્થામાં એના ખરપતવાર નાશકોનો પ્રભાવ કમ થઈ જાય છે. અગર બીજાઈના સમય પર એટ્રાજિન ની નાખે તેર પહેલી સિંચાઈની બાદમાં ગોળાઈ કરવાની અને બીજી સિંચાઈ 4-5 દિનની બાદમાં એટ્રાજિનની ખડી ફસલમાં છિડકાવ કરવો જોઈએ. એના હાટા ફસલને કઈનો બી કઈ પ્રભાવ નહીં પડે અને યો તરીકો સૌથી સસ્તો અને પ્રભાવશાળી પાયોગ્ય છે. જૂનના મહિનામાં 2-4-D સોડિયમ સાલ્ટ અને કિલો પ્રતિ એકરના હિસાબથી 250 લિટર પાણીમાં મેળવીને ખોળીને છિડકાવ કરવો જોઈએ. અગર હાટા ફસલમાં જો હાટા ફસલમાં ટૂબ અને મોથાની સમસ્યા ઓહે તેર 2-4 ઇસ્ટર અને ઇમાઇન દવાનો 400 ગ્રામ પ્રતિ એકર 200-250 લિટર પાણીમાં મેળવીને છિડકાવ કરવાનો. જરૂરતના અનુસાર 15 દિનની બાદમાં દોબારા બી છિડકાવ કરવાનો. પણ ધ્યાન રહેવું જોઈએ કે 2-4 D ઇસ્ટર મોથા ઘાસને કેવલ જમીનના ઉપરથી ખતમ કરી નાખે છે. નીચલા જો કુછ વર્ષોથી હાટાના પોદા પર લીપટેલા બાળી વેલની સમસ્યા બઢી જાય રહી છે. તો કિસાન સાથીઓ, અગર ખેતરમાં વેલા અને

0: કરવાનો. પ્રદૂષણ સાથે ખરપતવાર નાશકોના પ્રયોગના ટાઈમ પર બરતી જવા વાળી કુછ ખાસ સાવધાનીઓ. કિસાન સાથીઓ, ખરપતવાર નાશકના સહી અસર હારું એવી કઈ વાતોને ધ્યાનમાં રાખવી ઘણી જરૂરી છે. જેવી રીતે ફસલમાં ઉગેલા ખરપતવારના આધાર પર દવાઈનો છંટકાવ કરવો જોઈએ. દવાઈની પૂરી માત્રાની સિફારિશ કરેલી જેટલી બી કરી હોય તેના સમય પર હી એનો પ્રયોગ કરી લેવાનો. દવાઈનો ચોલથું પહેલું થોડા પાણી તૈયાર કરીને તેમાં પંપની સહાયતાથી ડોલીમાં નાખવાથી પહેલું અસલી તરફથી હલાઈ દેવાનું અને ખરપતવાર નાશક છીડકતા વખત મીટીમાં ઉચિત નમી બનેલી રેવી ઘણી જરૂરી રહેવી જોઈએ. ખરપતવારના નાશકના છીડકાવના હારું ફ્લેટ ફેન નોઝલનો હિ ઇસ્તેમાલ કરવો જોઈએ અને કટ નોઝલનો પ્રયોગ ન કરવો જોઈએ. જીનેદન મોસમ સાફ હોય અને હવાની ગતિ તેજ નહીં હોય તીનેદન એનો સ્પ્રે કરવો જોઈએ. દવાઈના છિડકાઈના ટાઈમ પર નોઝલની અસલી ઊંચાઈ જમીનથી 1-2 ફીટ ઉપર રાખવી જોઈએ. જ્યાદા ઊંચાઈ રાખવા પર દવાઈનો છિડકાવ ઉડી જાય છે. હાટાની હાથે અંતરવર્તી ફસલો લેવા પર નિંદાઈ ગોળાઈને દ્વારા ખરપતવારનો નિયંત્રણ બી કર્યો જઈ શકે છે. કિસાન સાથીઓ, મેં હમણે તમને હાટાની ફસલમાં ખરપતવારના નિયંત્રણના બારામાં જાણકારી હમળાવી અને
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે હામળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંક્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં આપું સફેદ મુસલીની ખેતીની વાતો હામલ હું. યે એક ઔષધિ ખેતી છે અને બજારમાં એની માંગ તો અધિક રહેશે પણ એનો દામ પણ અધિક મળે છે. કિસાન ભાઈઓ, સફેદ મુસલી કેવી પણ જમીનમાં થઈ જાય અને એની જાણકારી

0: કારી અગર આપું બરોબર હોય તો આપું એ ખેતી કરી અસલ અને મોટો મુનાફો કમાઈ શકીએ. તો કિસાન ભાઈઓ, સફેદ મુસલી શું કહેવાય અને એની ખેતી કેવી રીતની થાય, એ બધી વાતો આજના કાર્યક્રમમાં આપું હમલ હું. તકનીકી તરીકા દેખી બધી વાતો વતાડે આપું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાવવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો આવો અને વતાડો આપણા ઝાવવા જિલ્લાના કિસાન ભાઈઓને સફેદ મુસલીની ખેતીની વાતો.
1: ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સફેદ મુસલીની ખેતીના મહત્વપૂર્ણ પહેલું અને સફેદ મુસલી પકડવાના બારામાં જાણકારી હમણાં જઈ રહ્યું છે. તો કિસાન સાથીઓ, ધોળી મુસલીના નામથી આપણું નામ જાણીએ છે અને યા એક ઘણી મહેંગી ખેતી છે અને એની કરવાથી કિસાન ભાઈ કાફી અસલ લાભ કમાઈ શકે. તો એનાને આપણી ભાષામાં આપણું સફેદ મુસલીને ધોળી મુસલીના નામથી આપણું જાણીએ છે. તો કિસાન સાથીઓ, યા ફસલ એવા પ્રકારની ફસલીઓમાં જેની પ્રકારના પ્રાકૃતિક વાતાવરણની જરૂરત પડે છે તેના પ્રકારને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં ભી સફેદ મુસલીની ખેતી સફળતાપૂર્વક કરી જઈ શકે છે. અગર આપણું પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફેદ મુસલીની ખેતી કરવાનો પ્રયાસ કરી તો જ્યાદા સફળતા મળે. જેવી રીતે ગાય આપણ સેવા કરે છે અને તીહુને શિહળામાં રાખી અને તીહુને અસલ ખાવાનું પાણી ખવાડી અને તીહુનું સુખ સુવિધાનું ધ્યાન રાખી તે આપણને જ્યાદા દૂધ આલે અને જ્યાદા ઉત્પાદન મળે. જે ગાય પ્રસન્ન રહે તે આપણ ગોપાલ ભી પ્રસન્ન રહી શકે. એના હારું વિપરીત અગર ગાયને ધૂપમાં રાખી જાય તો સમય પર અનુકૂળ ભોજન નહીં આલે તો ગાય ભી પર્યાપ્ત માત્રામાં દૂધ નહીં આલે અને ગાય જે ખુશ રહે તો તે વધુ દૂધ આલે. એવી રીતે આપણ ભી સફેદ મુસલીની ખેતી કરો તો જેત્રી કહેવાનો મતલબ મારો એ થાય કિસાન ભાઈઓ કે ધોળી મુસલીની વાત ચાલતેલી અને ધોળી મુસલી એવી રીતે ગાય જો તીની જાપતા કરવી પડે એ એક ફસલ છે અને તેની જેત્રી જાપતા કરવું તેત્રો આપણ ફાયદો મળે. તો કિસાન સાથીઓ, ફસલ તીહુના અનુકૂળ વાતાવરણમાં કરી જઈ શકે છે તો કિસાનને ભી સુખી રહી શકે અને પ્રતિકૂળ વાતાવરણમાં કિસાન ભાઈ તેની જ્યાદા ઉત્પાદન લઈ શકે. સફેદ મુસલીની ખેતી હારું પ્રાકૃતિક પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવી પડે છે. છીતરી છાયા, તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક વાતાવરણમાં ડુંગરમાં જ્યાં ભી ધોળી મુસલી ઉગતી હોય અને ત્યાં ઝાડકાની પ્રાકૃતિક શિહળો હોય તો છીતરી છાયાનો તાત્પર્ય કોઈ નેટ યા જાળી લગાડવાથી નહીં મળે. પ્રાકૃતિક જો છીતરી છાયામાં યા ગુણ રહેશે તીનથી તીની નીચે ઉગવા વાળા પૌધાને જે ધૂપ મળે અને ધૂપ મળતી રહે એના ટાઈમ પર લગાડવી જોઈએ, ધૂપ બી મળતી રહેવી જોઈએ. એવા પ્રકારથી પરિસ્થિતિમાં સફેદ મુસલીના શેરણીની ફસલીઓ હારું અનુકૂળ રહેશે. છીતરી છાયાથી ભૂમિની ઉર્વરા શક્તિ ક્ષીણ નહીં થાય છે અને લગાતાર જરૂરતના અનુસાર નમી બનેલી રહેશે. ભૂમિની આવૃતતા અને નમી બેહું ધોળી મુસલીની ખેતી હારું જરૂરી છે અને ધોળી મુસલીની ખેતી સફળતાપૂર્વક કરવા હારું છીતરી છાયા કિસાનો હારું લાભદાયક રહેશે. યા છાયા પ્રાકૃતિક રૂપથી રહેવી જોઈએ. એના હારું સૌથી ઉત્તમ પેડ જેટ્રોપા યાને કે રતન દોધ્યો. તો કિસાન સાથીઓ, એના માં જો અતિરિક્ત બળે છે અને એની માત્ર એક વરેમાં હી ધોળી મુસલીને જરૂરતના અનુસાર શિહળો બી મળતો રહે. તો કિસાન સાથીઓ, રતન જોધ્યાને કંઈના બી જાનવરની ખાય અને ખાસ કર બીમારી બી એનમાં નહીં લાગે છે અને જ્યાદાતર પાણીની જરૂરત બી નહીં પડે છે અને આપોને પાયડાને દ્વારા ખેતરમાં ખાતર બી બને છે. ખેતરમાં આવવાળી બીમારીઓને રોકે છે અને ખેતરમાં જળ સંરક્ષણ મીટી સંરક્ષણનું કામ ઘણું બેખૂબીથી થાય છે. તો કિસાન સાથીઓ, ટાઢ અને ગરમ હવાઓથી ફસલીઓને વસાડે છે એના પ્રકારથી યો એક એવો ઝાડ છે જે સફેદ મુસલીની ખેતીમાં જ્યાદાતર લાભદાયક રહેશે. તો કિસાન સાથીઓ, કહેવાનો મતલબ એ થાય કે રતન દોધ્યાની હાટે ધોળી મુસલી લાગવાથી ધોળી મુસલીનું ઉત્પાદન બળી જાય છે. લગાતાર નમી, તો કિસાન સાથીઓ, ધોળી મુસલી એક કંદવાળી ફસલ છે અને ઈહુની અસલ બળધારું અને ભૂમિમાં લગાતાર નમી બનેલી રહેવી જોઈએ અને આવશ્યક નમી ना तात्पर्य ज्यादा या घड़ी घड़ी सिंचाई थी नहीं थाय से तीनी हारू तीना ने झाड़का नो सीखड़ो रेवो जोई अने वर्षाना जल ने ऊपर थी पड़वा थी तीहुनी जल ने भूमि ने अंदर ज्यादा समय तक धारण करी सके अने इना आवश्यकताना अनुसार धोली मुसलीनी फसल ने लगातार आलती रहे। पाकिस्तान साथियों इना ने प्राकृतिक नमी कैसे या तेर संभव थाई सके जेर सोमाहाना पानी थी प्राप्त थावाली नमी ने सुरक्षित राखी सके। पाकिस्तान साथियों रतन धोधियानी हाथे धोली मुसली लगाड़वाथी घणो फायदो से अने पायड़ाथी खातर मिली जाए अने जमीन ने अंदर फोही बनाई राखे से अने सीहड़ो भी आले से। तो हुदी धूप अने तेज हवा थी अगर आप खेतर ने हुदी धूप अने तेज हवा थी वसाड़ ली तो आपड़ा खेतर नी नमी ज्यादा समय तक बनेली रहेशे अने आपड़ी फसल ने लगातार नमी मळती रहेशे अने एवा प्रकार थी ज्यादा सिंचाई आप करी सकी। आप धोली मुसली नी खेती खेतर मा नमी ने वसाड़ी ने सफलतापूर्वक करी सकी। नमी बढ़ावा हरू घड़ी घड़ी सिंचाई थी फसल ने नुकसान पुगे से। जेत्री ज्यादा सिंचाई करू अने जल मा मळेला खनिज पदार्थ जमीन मा मळता रहे जमीन कड़क रहे से अने इनथी इनी साथे भूमि ना उपजाऊ तत्व से त्या ज्यादा सिंचाई ने कारण जमीन मा एतरा नीचा चले जाए कि आपड़ी खास फसल नी जेड़ियों ने तीहुने द्वारा मळी जाए से मळवानु संभव असंभव थाई जाए से अने ज्यादा सिंचाई जा आपड़ा खेतर मा अवांछित लवणों मा बढ़ावे से अने नमी बढ़ावा हारू घड़ी घड़ी सिंचाई करवानू घणू ही हानिकारक रहे से अने फसल नी बढ़वार हारू प्राकृतिक नमी नी सबथी बनाई राखवानू घणू उपयुक्त रहे से अने त्या धोळी मुसळी हारू फायदेमंद रहे से अने नमी वरसादना पाणी ने वसाड़ी ने पेड़ना सीघला थी यूं संभव थाई शके से अने धोळी मुसळीनी सफलतापूर्वक खेती हारू प्राकृतिक रूपथी नमीने बनाई राखवानू ज्यादातर घणू जरूरी से। ज्यादातर मिट्टी उर्वरकता तो किसान साथियों धोळी मुसळी कंदी फसल से अने इनाने घणा ज्यादा पोषक तत्वोनी आवश्यकता नियमित मळेली रहेवी जोईए। अप्राकृतिक रूपथी रासायनिक खातर गोबरनू खातर हाड़ेलू खातर एवं नाखवू जोईए। किसानों हारू घणू ही महंगू पड़े से अने खातरनी कमी थी किसान ने भरपूर पैदावार नहीं मळी पाय से। खेतर ने ज्यादातर उर्वरक बनावा हारू घणू ज्यादा पैसा खर्च करवा पड़े से अने फिजूल खर्ची थाय से। एवा तरीका अपनावा जोईए तीनथी आपड़ी भूमि खुद ही हर समय उर्वरकता बनेली रहेशे। चाहे आप जेत्री भी फसल ली लेता रही अने भूमिनो स्वास्थ्य अने प्राकृतिक खातरो थी बने सकाई बनाई सकी अने तीना हागला मायू श्रेष्ठ से। पेड़ पौधाना पायडानु खातर अने धोळी मुसळीनी खेती मा छित्री छाया बनावा अने नमी वसाड़वा हारू आपू रतन दोध्याना झाड़कानो वृक्षारोपण उचित दूरी पर करी सकी। ते आपू ज्यादा खातर अने झाड़कांथी मळी जाय से अने रतन दोधियो ओवरे मा लीलू भरू हरू भरू थाई जाए अने तीना पायड़ा भी खूब मात्रा मा ज्यादा आवे से। तोन टाड़ना दनु मा यू झाड़कू आपड़ा हगला पायड़ा झड़ी जाए से अने डाखला ठाखला डाखला रही जाए से। फरवरी महीना मा दुबारा नवा कलिया अने नवा पायड़ा अने अप्रैल तकिया पासा हरा भरा थाई जाए से अने शीतकाल मा टाड़मा या पायड़ा खेतर मा 6 इंच तक मोटाईनी परत बनाई लेशे। या पायड़ा वरे पर्याप्त हड़ता रहेशे अने प्राकृतिक रूपथी लगातार हड़वा वाला पायड़ा तीनाने धूप नी मळी पायशे अने लगातार नमी मळती रहेशे। घणो ही गुणवत्तावाळो खातरमां परिवर्तन प्राकृतिक रूपथी थाय से अने इना प्रकारथी आपणो खेतरमां आपुं सफेद मुसळीनी खेती करी रह्यो है तो खेतर ज्यादातर पोषक तत्वोथी परिपूर्ण थाई जाय से। धोळी मुसळीनी खेती हारू एवी प्राकृतिक व्यवस्था ज्यादातर अनुकूल परिस्थितिओमां थाय से अने इना हारू आपुने एक पैसो भी खर्च नहीं करवो पड़े से। रतन दोधियानो वृक्षारोपण एतरी ज्यादा खातर अने धोळी मुसळीने आ लेशे कि आपुने बहार तो कईनु भी खातर लावानी जरूरत नहीं पड़े से अने नी आपुने एतरू ही हर वरे आपुं એના લગાતાર આપો સફેદ મુસલીની ખેતી કરતા રહેવાનું અને તે આપણા ખેતરની ઉર્વરા શક્તિ બી કમ નહીં થાય અને આવશ્યકતા કેવલ એની વાતની છે કે આપણું સિંચાઈનો પ્રબંધન કઈના પ્રકારથી કરીએ તાકી રતન દોધિયા આપણ જ્યાદા સે જ્યાદા ખાતર આલી શકે. ખેતરથી બહારથી લાવો ખાતર અને એક તરફ ઘણો મહેંગો પડે છે અને ખતરનાક બી છે. તો કિસાન સાથીઓ, અગર ગોબરનું ખાતર કમ હળેલું નાખી જાય તો કઈ પ્રકારની બીમારીઓ આવી જાય છે? એના વિપરીત હળેલું અને પાયડાના ખાતરથી કોઈ બીમારી આવવાની સંભાવના નહીં રહેશે. અને ખાતરથી આપણું મીટીના સ્વાદને બી લગાતાર બનાવી રાખી અને આવશ્યક છે કે ખેતરમાં એવી વ્યવસ્થા કરવાની ત્યાં પ્રાકૃતિક રૂપથી વગર કઈના બિના ખર્ચાથી ખેતરની મીટીને સ્વચ્છ અને સમૃદ્ધશાળી બનાવી રાખે. એના હારું રતન દોધિયાનો પેડ એક વરદાન સાબિત થઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, મજબૂત વાયુ અવરોધક, કિસાન સાથે તેજ હવા કિસાન ઘણો નુકસાન કરે છે. પણ કિસાનને યું દેખાય નહીં કે તેજ હવાથી થાવવાળા આપણા ખેતરના અવમૂલનને ભી આપણું આજ દન તક સમજી નહીં પાયા. અગર યુ કારણ છે કે આપણા હમારા યા જેટલા ભી વાયુ અવરોધક હતેલા એનાને હારકાઈ દેવાના અને ખેતી હારું ઝાડકાની ખેતી હારું વરદાન છે કે તી ખેતીને બઢાવો મશીનરીમાં વૃક્ષ અડચણ પેદા કરે છે. આપણું આપણ લોકો ખેતરોમાં દુબારા ઝાડકા વગર ઝાડકા વાળું કરી નાખ્યું છે અને આદર્શ ઉન્નત કૃષિનો સપનું દેખેલું. પણ એ સપનું પૂરું નહીં થઈ શક્યું. પેડ કાપવાથી આપણા ખેતરની મીટી વાયુ વેગના હાથે ઉડીને લગાતાર જાતી દીશે અને આપણા ખેતર નિર્જીવ થતા ગયા છે. અને તેજ હવા વાળા ટાડી યા ગરમ ખેતરમાં કઈ તરહના નુકસાન કરે છે અને તેજ વાયુની નમીને એવી ઘણો જ્યાદા ઉડાડે છે. એના પરિણામ સ્વરૂપ આપણને સિંચાઈ ફસલોને કરવી પડે છે. જ્યાદા સિંચાઈ કરવાની બાદમાં ભી આપણું ખેતરની નમીને વસાડીને નહીં રાખી શકી. તેજ હવા રોજ આપણને ઉડાડીને લઈ જાય છે અને નમીની બાદમાં ખેતરની ઉપરી મીટીને ભી તેજ હવા ઉડાડીને લઈ જાય છે. નમીની ઉર્વરતાને બનાવી રાખવા હારું અને વસાડવા હારું તેજ હવાને રોકવું ઘણું જરૂરી છે. એના કામ હારું રતન દોધિયું એક એવું પેડ છે ત્યું વાયુની ગતિને એકદમ ધીમો કરી નાખે છે અને એનો લચીલો બદન તેજ હવાને કારણ ઝૂકી જાય છે. પણ એ તૂટે નહીં અને હર હેક્ટર કરીબ 3000 પૌધા ખેતરમાં લાગેલા હોય તો ખેતરમાં શીતલહર યા તેજ ગરમ લૂથી ફસલને યા ખેતરની ભૂમિને કોઈ નુકસાન નહીં પહોંચે છે. એવી જમીન જો ગરમીમાં ફાટે છે અને તીના હારું બીજ રતન દોધિયાનો શિહળો ઘણો હી લાભદાયક રહેશે. લગાતાર શિહળો રહેવાને કારણ નમી બનેલી રહે અને જેના ખેતરમાં નમી બરાબર બનેલી રહે અને તીના ખેતરની દરારે ભી કાફી કમ પડે છે. તો કિસાન સાથીઓ, એનો સારાંશ એ છે કે ધોળી મુસલીની ખેતી કરવાથી પહેલું ખેતરમાં યા રતન દોધિયા લગાડવા પડે છે અને યા ઘણા લાભદાયક છે. પ્રાકૃતિક ઉર્વરતાનો એક મજબૂત અને વાયુ અવરોધકની આગલી પરિસ્થિતિઓમાં એવું જરૂરી છે કે કેવલ એક ઝાડકું જેટ્રોપાનો યોજનાબદ્ધ તરીકાથી જરૂરતના અનુસાર વૃક્ષારોપણ કરીને આપણું સફેદ મુસળીની ખેતી કરી શકીએ. તો કિસાન સાથીઓ, એના કામ હારું આપણને ના કે આપણ ધનની જરૂરત પડે બલ્કિ વિશેષ જળની બી કમ જરૂરત પડે છે અને ખાસ ધનની બી એમાં જરૂરત નહીં પડે ન કે વિશેષ રૂપથી સુરક્ષા બી એમાં મળે છે. એટલો લાભકારી પૌધો આપણ ઘણો હી કમ પરિશ્રમ ઘણી મહેનત કમ મહેનતમાં બી સફળતાપૂર્વક લાગી જશે. તો કિસાન સાથીઓ, એનાને ઉગાડવાને બજાય એના ડાખલા કાપીને બી લગાડવાથી રતન દોધિયો લાગી જાય છે. ધોળી મુસળીના જો ઉત્પાદન જ્યાદાતર ખર્ચો કરવા પર બી આપણું પ્રાપ્ત નહીં કરી પાઈ અને જેટ્રોપા રતન દોધિયાની હાથે ધોળી મુસળીની ખેતી કરીને આપણું ઘણા હી કમ ખર્ચામાં ધોળી મુસળીનો જ્યાદાતર ઉત્પાદન લઈ શકી. પરીક્ષણના તોર પર કઈ જગા પર એને મૂળ સિદ્ધાંતને અપનાઈ ગયો છે અને તેના કિસાનોને આહ તીહુની જેટલી કરે એટલી તીહુન સફળતા મળે છે. પશ્ચિમી રાજસ્થાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભી એવા પ્રકારથી વૃક્ષારોપણ કરીને ધોળી મુસળી હારું અનુકૂળ પરિસ્થિતિઓ બનાવ્યા ગયા છે અને કઈ કિસાન

0: એનો લાભ ભી લઈ રહેશે. બહુ સ્ત્રીય કસી વ્યવસ્થામાં જીનો વર્ણન એની આજ હું તમને હમળાવી રહ્યો અને સ્થોળી મુસલીની ખેતી હારું જ્યાદાતર અનુકૂળ પરિસ્થિતિઓ છે અને અનુકૂળ પરિસ્થિતિમાં ધોળી મુસલીની ખેતી કરવા પર ઘણો કમ ખર્ચો આવે છે. જ્યાં કમ ખર્ચો આવે છે ત્યાં જોખીમ બિલકુલ નહીં રહેશે. ધોળી મુસલીની ખેતીમાં જ્યાદાતર ધન વિશેષ કરવું કોઈ સફળતાપૂર્વક કામ નહીં મળે છે. યોજનાબદ્ધ રૂપથી ખેતરને પ્રાકૃતિક અવસ્થામાં લાવવાનું અને તેની બાદમાં ધોળી મુસલીની ખેતીને કરવું કિસાન હારું લાભદાયક રહે. અને એ જરૂરી છે કે બીજ આપણું ખુદ પેદા કરવાનું ધોળી મુસલીનો અને ખેતરમાં અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવાની. બીજ તૈયાર કરવાનો તરીકો કિસાન ભાઈઓ ઘણા ખરા ડુંગરોમાં ભી કાફી સફેદ મુસલી જ્યાં પાઈ જતી હોય તેનાને કમ માત્રામાં લગાડવાની અને જેના કન નહીં હોય તેઓ બીજા કનથી બી લાવે તો કમ માત્રામાં લગાડવાની અને આગલે સાલ તેનાને બી હારું તૈયાર કરીને તેનાને જાદા ક્ષેત્રફળમાં ફેલાઈ દેવાનું. ધોળી મુસલીની ખેતી સફળતા પ્રાપ્ત કરવાનો એક યો મૂળ મંત્ર છે.
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સોયાબીનની ફસલમાં લાગવાવાળા રોગ અને તેનુંના નિદાનના ઉપાયની વાતો. કાર્યક્રમની આગલી કડીમાં આપણી વાત સાંભળી હાટાની ખેતરમાં લાગવાવાળા સારાને કેવી રીતે નિપટવાનું એ વાતો જાણ્યો અને જાતા જાતા આપણી સફેદ મુસલીની વાતો પણ જાણી લીધી. કિસાન ભાઈઓ, હમો રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબુઆ જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું હશે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કહેતા હમલતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.

0: મેલી ને લોટી નીકાળે, ગિલાસ માં નીકાળવી, સાફ ઘેર ની સાફ સફાઈ રાખવાથી છોરા ગંદકી નહીં રહે, છોરા ના છોરા સાફ સફાઈ કરવાની ગંદકી, છોરા બીમાર થાય, ઘેર માં બીમારી થાય.
1: એ બધી જાણકારી તમને કઈ થી મળી?
0: એ જાણકારી હું હું છેતના સમયમાં જોડાયો, તે ફેર હર મહિને અમારી બેઠકમાં મીટિંગમાં હું બેઠક લીધી, ફેર હર મહિને હું સરને બોલાવીને બેઠક લીધી, બેઠક લીધી હમ તેને બેઠકમાં જાણકારી મળી કે ઘરમાં સાફ સફાઈ રાખવાનું, શૌચાલય જાય તો સાબુની હાથ નેવા ધોવાના, એ છેતના સમૂહમાં જોડાયો તે તીનમાં જાણકારી કે મતલબ ઘેરને કેવું રાખવાનું, ઘેરમાં કેવી સાફ સફાઈ રાખવાની એવી જાણકારી હમ ફેર મળી. તો હું ફેર અમારા ઘેરને હમણાં કેમ સાફ સફાઈ કરવાનું એ જાણકારી હમ સફેર બેઠક હી હમન સબ જાણકારી મળી.
1: તો દીદી તમારે ઘર શૌચાલય બનાવવા હે કે નહીં?
0: અમારા ઘેર શૌચાલય બનાવેલું છે.
1: તે તમ ઘેર થી બનાવ્યું કે સરકારે મળ્યું?
0: સરકારી છે, પણ સરકાર ના બી આધા પૈસા ના આધા અમારા ઘેર ના પૈસા કરીને અમે એક અસલ બનાવી લીધું શૌચાલય, ઘણી ઘણી બનાવી ની તમે અસલ બનાવી લીધું.
1: દીદી આપ તો મતલબ ઘર સે નીકળને વાલા કચરા ઉસકો કા એક જગ્હા ઇકઠ્ઠા કરતે કે ફેંક દેતે હો?
0: ઘેર માં કચરો હું ઇકઠ્ઠું કરી ને ખાડા માં

0: ખોદ મેડકના ખાડામાં પૂરું પાણી જાય તે દિનમાં જમીનમાં રંજી જાય પાણી એના ખાડામાં, તો એવું એવું ફેલાડી ની ફેલાડે મચ્છર લેવા પડે, ગંદકી હિ ફેર બીમારીઓ થાય કરી એ ખાડો ખોદી મેં તેના ખાડામાં સબ પાણી જાય તે રંજી જાય મેં.
1: દીદી એક બાર આપકા પૂરા પરિચય દે દો.
0: મારું નામ સોનિયા વાસ્કેલ છે, ગામ માછલિયા છે, તહસીલ રણમા, જિલ્લા ઝાબવા છે, અને સેટના મહિલામાં હું 2020 જોડાયેલી.
2: સ્વચ્છતા ચેમ્પિયન સચમુચ સમુદાય મેં સ્વચ્છતા કે સ્થિતિ મેં સુધાર લાને મેં બહોત મદદ કરતે હૈ. વો સ્વચ્છતા કે મહત્વ કે બારે મેં જાગરૂકતા ફેલાતે હૈ ઓર લોગો કો સ્વચ્છતા કે પ્રતિ પ્રેરિત કરતે હૈ. સ્વચ્છતા ચેમ્પિયન બનકર આપ અપને સમુદાય મેં સ્વચ્છતા કી દિશા મેં બહોત મહત્વપૂર્ણ યોગદાન કર સકતે હૈ.
3: મુજે એસા લગતા હૈ કે સુજલ કી સ્વચ્છતા એક સોચ હૈ ઓર યે સોચ હર મન મેં વિકસિત હો સકતી હૈ. હમ બચ્ચો કો જબ સિખાતે હૈ કે યહાં પર કાગજ મત ફેંકો યા યહાં પર કેલે કા છિલકા મત ફેંકો, ડસ્ટબિન મેં ડાલ કર આઓ, ઇસ સમય સે હી બચ્ચો કે મન મેં યહ સોચ વિકસિત હોની શુરૂ હો જાતી હૈ.
2: સહી કહે રહી હો સ્વચ્છિકા. જબ મેં છોટા થા ના, ગાંવ કે સ્કૂલ મેં જાતા થા, તો વહાં પર હમારે ગુરુજી હમકો સ્વચ્છતા કી બહોત છોટી છોટી બાતે ઇસી તરહ સિખાતે થે ઓર બાલ મન મેં પડે હુએ પ્રભાવ કે બાદ આજ ભી મેં કહીં ગંદગી દેખતા હું ના તો ઉસકો સાફ કરને કી કોશિશ કરને લગતા હું.
3: તો ક્યા તુમ ગાંવ કે સ્કૂલ મેં હી પડે હો?
2: હાં, મેરી સારી શરૂઆતી શિક્ષા ગાંવ મેં તો હુઈ ઓર ઇસીલિયે મેં એક સ્વચ્છતા ચેમ્પિયન કી તરહ કામ કરતા હું. સ્વચ્છ પેયજલ ઓર સાફ સફાઈ બનાએ રખને મેં લોગો કો જાગરૂક કરને કી કોશિશ કર રહા હું.
3: હા સુજલ, ઠીક બોલે. ઓર આજકલ તો ગાંવ મેં કમ્યુનિટી લેડ ઇનિશિયેટિવ બહોત અચ્છે સે કામ કર રહા હૈ.
2: અચ્છા સ્વચ્છિકા, યે કમ્યુનિટી લેડ ઇનિશિયેટિવ ક્યા ચીઝ હૈ?
3: યે લો, સારી રામાયણ ખતમ હો ગઈ ઓર અબ તુમ પૂછ રહે હો કે રામ કા કિરદાર કોન હૈ.
2: અરે બસ પહેલી હી બુઝાઓગી યા કુછ બતાઓગી ભી કે યે કમ્યુનિટી લેડ ઇનિશિયેટિવ ક્યા હૈ?
3: અરે ભાઈ, યે કોઈ રોકેટ સાયન્સ નહીં બલ્કિ સ્થાનીય સમુદાય દ્વારા એક એસા પ્રયાસ હૈ જિસમે ગાંવ કે લોગ ખુદ યોજના બનાતે હૈ, નિર્ણય લેતે હૈ, શ્રમ કરતે હૈ ઓર ખુદ હી નિગરાની ભી કરતે હૈ.
2: ઓહો, અચ્છા અચ્છા અચ્છા અચ્છા, મતલબ તુમ યે કહેના ચાહતી હો કે હમારા સમુદાય હી ખુદ આગે બઢકર ગંદગી કો મિટાને લગતા હૈ?
3: હા ભાઈ હા, અભી તક ક્યા મેં વિદેશી ભાષા મેં બોલ રહી થી ઓર ઇસમે હમારી સરકાર સમુદાય કી મદદ ભી કરતી હૈ. ઇસમે સરકાર કી ભૂમિકા યહાં સહાયક કી હોતી હૈ, આદેશ દેને વાલો કી નહીં.
2: અચ્છા, અબ સમજા, યાની કી તુમ યે કહે રહી હો કી યે મોડલ સબ કી ભાગીદારી, સબ કી જિમ્મેદારી ઇસી પર આધારિત હૈ?
3: એસે તો તુમ બડે ઇન્ટેલિજન્ટ બનતે હો, લેકિન અબ આઈ ના તુમે ઠીક સે અકલ, અબ તુમ બિલકુલ ઠીક સમજે, ઇસમે સબકી ભાગીદારી, સબકી જિમ્મેદારી હોતી હૈ.
2: લેકિન સોચિકા, યે સમુદાય આધારિત પહેલે કામ કૈસે કરતી હૈ? મતલબ કુછ તો તરીકા હોગા ના?
3: ઓહો, તુમ તો બુદ્ધુ કે બુદ્ધુ હી રહે ગયે. દેખો, ગ્રામ સ્તર પર સ્વચ્છતા સમિતિઓ કા ગઠન કિયા જાતા હૈ ઓર યે સમિતિયાં ગ્રામ પંચાયત કે અધીન કાર્ય કરતી હૈ ઓર ઉસમે મહિલાઓ કો આંગનવાડી કાર્યકર્તા કે રૂપ મેં યા યુવા શિક્ષકો કે રૂપ મેં યા અન્ય વર્ગો કા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કિયા જાતા હૈ.
2: અચ્છા અચ્છા, સમજા સમજા, અબ સમજ ગયા, યાની કે તુમ ઉસી સમિતિ કી બાત કર રહી હો જો ગાંવ મેં શૌચાલય નિર્માણ કી નિગરાની કરતે હૈ, ઠીક હૈ ના?
3: બિલકુલ ઠીક પકડે હો સુજલ, અબ જલી હૈ તુમ્હારે દિમાગ કી બત્તી. ગ્રામ સ્તર કી સ્વચ્છતા સમિતિ, શૌચાલય નિર્માણ કી નિગરાની, વ્યવહાર પરિવર્તન, અભિયાન સ્વચ્છતા નિધિ કા ઉપયોગ ઓર ઓડિયો સત્યાપન કી તૈયારી જૈસે કઈ દાયિત્વો કા નિર્વહન કરતી હૈ યે.
2: બસ બસ દેવીજી, મેં સમજ ગયા મેં સમજ ગયા. તુમકો બતાઉં, વો કિરણ દીદી જો અભી આઈ થી ના હમારે નુક્કડ નાટક મેં, વો ભી ગ્રામ સ્તર પર સ્વચ્છતા સમિતિ કી સદસ્ય હૈ.
3: હા હા, મેં સમજ ગઈ સમજ ગઈ, તભી તો તુમે ઇતની જાણકારી હૈ.
4: જિંદગી મેં હર ચીજ કા વિકલ્પ હૈ, લેકિન પાણી કા કોઈ વિકલ્પ નહીં. અબ બાતેં નહીં હોંગી, અબ મુહિમ ચલેગી. બારિશ કા પાણી બન સકતા હૈ આપકી જિંદગી. हर बूंद में मुस्कुराएगा।

લીલા મોજેક અને બેક્ટેરિયલ જો પછુલ હારું પ્રતિરોધી અને રાઇઝોબેક્ટેરિયા હારું યા સહનશીલ કિસ્મ છે ઇનથી ધોળા ફૂલો અને ફળીઓ પૂર્યો રાતિયો અને રોયેદાર અને પીળા દાણા વળી રહેશે તદુરા સાથે દાણાની નાભિકામાં ભૂરા રંગની રહેશે અને આગલી કિસ્મ હૈ કિસાન ભાઈઓ પી કે 1029 યા 1995 માં કેન્દ્ર સરકારે વિમોચન કિસ્મ છે અને યા દેહના દક્ષિણી ક્ષેત્ર હારું ઉપયુક્ત રહેશે પાકવાની અવધિ 90-95 દન અને ઉત્પાદનની ક્ષમતા 25-30 ક્વિન્ટલ અને હોદનોનો હોદાણાનો જો વજન રહેશે 15-16 ગ્રામ છે અને યા કિસ્મ પીળા મોઝેક વાયરસ બેક્ટેરિયા રોગ અને ગેરવા રોગ હારું પ્રતિરોધક કિસ્મ છે અને રાજોજ્ઞાના હારું યે સહનશીલ છે ઇનથી ધોળા ફૂલો અને દાણા પીળા રંગના રહેશે અને નાભીવાળા રહેશે અને યા પરિસીમિત કિસ્મ છે ફળીઓ સટકવાને પ્રતિયા પ્રતિરોધી છે કિસાન સાથીઓ જે SP 7746 એની કિસ્મની અવધિ 104-106 દિનમાં પાકવાની અવધિ છે ઉત્પાદન ક્ષમતા 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને યા લાંબા સમયવાળી અને અપરિમિત વિકાસવાળી કિસ્મ છે અને યા મધ્ય ક્ષેત્ર મધ્યપ્રદેશના નર્મદા ઘાટી વિંધ્યના પઠાર બુંદેલખંડ બાલાઘાટ બિલાસપુર ક્ષેત્ર હારું યા ઉપયુક્ત કિસ્મ છે યા બેક્ટેરિયલ પચ્યુલ હારું પ્રતિરોધી કિસ્મ છે અને ગહેરા બેંગણી ભૂરા રોયેદાર વાળી ફળીઓ એમાં પીળા દાણા અને લીલી ભૂરી નાભી વાળી રહેશે તો કિસાન સાથીઓ પી કે આગલી કિસ્મ હૈ કિસાન ભાઈઓ પી કે 464 તો યા કિસ્મ મધ્યમ સમયમાં પાકે છે અને 105-108 દિનમાં પાકવા વાળી કિસ્મ છે એની કિસ્મનો ઉત્પાદન ક્ષમતા 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને યા દેહના ઉત્તરી મેદાન અને મધ્યપ્રદેશમાં બી પ્રચલિત કિસ્મ છે તો કિસાન સાથે પીળા મોઝેક અને બેક્ટેરિયલ હારું યા પ્રતિરોધી કિસ્મ છે અને રાઇઝોબેક્ટેરિયા હારું બી સહનશીલ કિસ્મ છે એનથી એના ધોળા ફૂલ છે અને ફળીઓ પૂરીઓ રાતિયો અને રોયાદાર પીળા દાણા રહેશે એમાં દાણામાં જો નાભી ભૂરા રંગની રહેશે પી કે 1029 તો કિસાન સાથીઓ યા કિસ્મ 1995માં કેન્દ્ર સરકારને દ્વારા વિમોચિત કરેલી કિસ્મ છે અને યા દેશના દક્ષિણી ક્ષેત્ર હારું ઉપયુક્ત છે પાકવાની અવધિ 90-95 દિન અને ઉત્પાદનની ક્ષમતા 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એના હોદાણાનો વજન 15-16 ગ્રામ છે અને યા કેસમ પીળા મોજેક અને વાયરસ બેક્ટેરિયા રોગ અને ગેરવા રોગ હારું બી યા પ્રતિશીલ અને સહનશીલ કિસ્મ છે એના સફેદ ફૂલ દાણા પીળા અને કાળી નાભીવાળી રહેશે જે SP 7746 તો કિસાન સાથીઓ એની કિસ્મની અવધિ 104-106 દિન છે અને ઉત્પાદન ક્ષમતા 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે યા લાંબા પોધા વાળી રહેશે અને અપરિમિત વિકાસ વાળી કિસ્મ છે યા મધ્ય ક્ષેત્ર મધ્યપ્રદેશના નર્મદા ઘાટી વિંધ્યના પઠાર કેમોર પઠાર બુંદેલખંડ બાલાઘાટ અને બિલાસપુર ક્ષેત્ર હારું યા ઉપયુક્ત કિસ્મ છે અને યા બેક્ટેરિયલ પચ્યુલ હારું પ્રતિરોધી કિસ્મ છે ગહેરા બેંગણી ફૂલ ભૂરા રોયેદાર વાળી ફળીઓ અને પીળા દાણા હલકી ભૂરી નાભિકા વાળી રહેશે તદુપરાંત જો બ્રેક યા કિસ્મ મધ્યપ્રદેશમાં મધ્યમ અવધિમાં પાકવા વાળી જેવી રીતે હોથી 105 દિનમાં અને ઉત્તરી ક્ષેત્રોમાં વારથી 112-15 દિનમાં એ પાકીને તૈયાર થવા વાળી કિસ્મ છે યા હાગલા સોયાબીનના ક્ષેત્રોમાં મુખ્ય રૂપથી ઉત્તરી ક્ષેત્ર હારું ઉપયુક્ત કિસ્મ છે અને યા કિસ્મ બેક્ટેરિયલ પચ્યુલ અને ગેરવા હારું પ્રતિરોધી અને પીળા મોજેક હારું યા ગ્રાહી છે તો કિસાન સાથીઓ એની બાદમાં હું તમને દેખી જાય તો એની કિસ્મના ધોળા ફૂલો છે અને ફળીઓ પાકવા પર રાતિયો અને ભૂરા રંગના કમ રોયેદાર ફળીઓ રહેશે અને દાણાના નાભિકા વાળી યા ઘણી હિ કમ છટકવા વાળી એક કિસ્મ છે અને તેનથી અસલ અંકુરણ હારું ખેતરમાં ઉપયુક્ત નમી રહેવી જોઈએ અને આગલી કિસ્મ હે કિસાન ભાઈઓ અહિલ્યા 1 NRC 2 યા કિસ્મ મધ્યપ્રદેશ હારું 1996માં વિમોચિત કરી ગઈ છે અને યા મધ્યપ્રદેશના માળવા પઠાર અને ઉત્તરવર્તીય પર્વતીય ક્ષેત્રોમાં યા ઉપયુક્ત પાઈ ગઈ છે 4-102 દિનમાં યા પાકવાળી કિસ્મ છે અને એના બીજોનો અંકુરણ ઘણો ઉત્તમ છે
અને ઇવની ઉપજ ઉન્નત તકનીકની હાથે 25 થી 30

0: क्विंटल प्रति हेक्टर तक पाई गई है। राइजो ઓક્ટોનિયા ફળીનો સુકાપન અને લીલા મોજેક વાયરસ અને બેક્ટેરિયલ બ્લાઇટના હારીય પ્રતિરોધી કિસ્મ છે। પાયડાના સરકોસ પોરા ધબ્બા અને કંથોકનોજના પ્રતિ સહનશીલ છે। સફેદ ફૂલવાળી પીળા દાણાની જીભની નાભિકા ભૂરાથી કાળા રંગની રહેશે। તો કિસાન સાથીઓ, એની વાતમાં હાવ આપી મેં તમને હમણાં સોયાબીનની ઉન્નત કિસ્મો અને તેના વિવરણના બારામાં જાણકારી વતાડી। તો કિસાન સાથીઓ, બીમારીમાં દેખી જાય તો સોયાબીનમાં કઈ પ્રકારના એવા રોગ આવે છે? તેથીમાં દેખી જાય તો ગેરવા રોગ આવે। ગેરવા તેની ફસલની સતત લગાતાર નિગરાણી રાખવાની અને ગેરવાના લક્ષણ પાયડા પર દેખાઈ દેવાથી એનો ઉપચાર ચાલુ કરી દેવાનો અને એના રોગના કારણ અને પાયડાની નીચે સુઈના નોકના આકારના હલકા ભૂરા લોહાના રંગના જંક જેવા ધબ્બા બની જાય છે અને બાદમાં ધબ્બા ઉપર ઉભરીને ફપોલા બનવા લાગે છે અને એનથી કવચના જીવાણુ પાવડરના રૂપમાં બહાર નીકળે છે। જ્યાદા પ્રકોપ પર પાયડા ઝડવા લાગે છે, એના કારણ દાણા ચપટા અને પોસારી જાય છે અને એક બીજા ખેતરમાં જગાથી જગા પીળા ધબ્બા દેખાઈ દે અને અહીંયા ફોલવા લાગે છે। તો કે સાથે એના ઉપચાર હારું ફસલ પર હેક્ઝાકોનાઝોલનો, કોન્ટાફનો, પ્રોફીકોનાઝોલનો, ટિલ્ટ યા ટ્રાઇડી મિફોનનો, બેલેટોનનો, ક્રેટેટોન, ક્રિલેટોન 0.1%, 800 ગ્રામ દવાનો 800 લિટર પાણીમાં ઘોળો બનાવીને 1 લિટર યા 1 હેક્ટર 1 લિટર હારું કાફી, 1 હેક્ટર હારું ઉપયુક્ત રહેશે અને છિડકાવ કરવો પડશે। રોગની સઘનતા અને જ્યાદાતર થવા પર બીજો તીસરો છિડકાવ, 2 થી લગાડીને 3 છિડકાવ કિસાનભાઈને 15-15 દિનના અંતરાળ પર કરવો જોઈએ। જે સોયાબીનની ફસલ ઉપરની તરફ પાયડા લીલા હોય તે ફસલનો છિડકાવ કરવો હાનિકારક રહેશે। બેક્ટેરિયલ પાચ્યુલ પાયડાના હુઈને નીચે નોકના આકારના ધબ્બા બની જાય છે, તીનથી પાયડા હૂકી જાય છે। ફસલમાં રોગ દેખાતા હિ કાપર ઓક્સી ક્લોરાઇડ 50 WP સ્ટ્રેપ્ટોસાયકિલના 0.2% ઘોળનો છિડકાવ કરવો જોઈએ। વિષાણુ રોગ, તો સાથે ખેતરમાં સોયાબીન મોજક અને કલિકાના રોગ દેખાતા હિ રોગી પોધાને બહાર નીકાળ દેવો જોઈએ અને રોગ ફેલવાવાળા કીટોના નિયંત્રણ હારું, રો સુવાવાળા કીડાના નિયંત્રણ હારું તીહુનો નિયંત્રણ કરવો જોઈએ। ફળી ઝુલસન રોગ, તો કિસાન સાથીઓ, ફસલ પાકતા હિ સમય પર વરસાદની સ્થિતિમાં ફળીઓ કઈ પ્રકારના એવા ધબ્બા બની જાય છે તેના નિયંત્રણ હારું જાઇનેવિયા 10 ડાઇથેન M45 0.25% ઘોળ બનાવીને છિડકાવ કરવો જોઈએ। ગીંડા નિયંત્રણ, તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સમય સમય પર દોરાના માધ્યમથી કિસાનભાઈને ખરપતવારના નિયંત્રણ કરી લેવો જોઈએ અને એની બાદમાં ભૂમિગત સૂક્ષ્મજીવોનો સંરક્ષિત રાખવાની હાથે જૈવ કાર્બનમાં બી બળોતરીની હાથે નમીન સંરક્ષિત રાખવી જોઈએ। નિંદાનાશક રસાયણનો ઉપયોગ કરીને નિંદા નિયંત્રણ કરવું સંભવ છે અને સાવધાની રાખવી જોઈએ। એના આનુવાંશિક માત્રામાં સહી તરીકાથી ઉપયોગ કરવો જોઈએ। બોવાઈની બાદમાં એના હારું પ્રતિ હેક્ટર એલાક્લોર લાસો 50 EC 4 લિટર માત્રાને પેન્ડામિથિલિન ઇસ્ટામ 30 EC દવાની 3.25 લિટર માત્રાની છિડકાવ કરવો જોઈએ। ટ્રાઇફ્યુરાલિન મેટ્રોક્લોર ડુઆલ 50 EC 2 લિટર માત્રાને 500 થી 700 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાની બાદમાં અંકુરણ તો પહેલો છિડકાવ કરવો જોઈએ, બોવાય તો પહેલો। તો કીધા જાતિઓ, ફ્લુક્લોરિન બાસાલિન 48 EC રસાયણની પ્રતિ હેક્ટર 2 લિટર પાણીમાં ઘોળ બનાવીને આખરી વખેરના ટાઈમ પર પૂરા ખેતરમાં એનાને છિડકાવ કરીને વખેર દેવું જોઈએ। મિટ્ટીમાં ભલી ભાતી ઇનાન મેળવીને સોયાબીનની બોવાઈ કરવી જોઈએ અને ઓરીવાની બાદમાં 22.5 સેન્ટીમીટર કતારની દૂરી આપસમાં રાખવી જોઈએ। અનુસંચિત બીજની દરનો ઉપયોગ કરવો જોઈએ અને પરીક્ષણને દ્વારા જ્યાદા કારગર લાભદાયક પાયુંગી છે। કિસાન સાથે જળ સંવર્ધન, ઇના હારું ખેતરને ચારો તરફથી વાગરની જગા પર નાળી બનાવી દેવી જોઈએ અને એના ખેતરમાં એક પોખર બનાવવો જોઈએ, તેનાથી જળ નિકાસી હારું જળ સંરક્ષિત બી થઈ જાય અને ખેતરને નિંદા રહિત રાખી શકી। તો કિસાન સાથીઓ, કતારોમાં આખરી કોળા પર દોરાના ટાઈમ પર ઇહોને એનાને તીનથી પોધાની કતારો અને એના પર મિટ્ટી ચડાવવું હળવું બી જરૂરી રહેશે અને એમાં બળવાવાળી નાળીઓને જગા પર બાંધ દેવું જોઈએ। इन्होंने जल खेती संग्रहित भी थाई सके। तकिस्तान कटाई अने गहाई अने भंडारण तकिस्तान साथ सोयाबीन ना पायड़ा पीला पड़ी जब पड़वा लागे अने फलियो भूरियो थवा लागे तीना टाइम पर इन्हें कटाई कर लेव जाइए। काला सोयाबीन पंजाब एक जे एस बे आदि किस्में ने तुरंत कटाई कर लेव जाइए। गहरी जुताई इन्हें उनाड़ा में एक बारी करव जाइए अने गहाई करता वक्त महालता वक्त बीज नी टूटे इन्हीं सावधानी घनी राखी घनी जरूरी लेव जाइए। चिंती सोयाबीन ना तेल अने प्रोटीन की गुणवत्ता बनेली रहे। पाकिस्तान साथियों इन्हीं खाते अंकुरण क्षमता भी इन्हों नुकसान नहीं थाई सके तिन्हें हारू टूटवानी जाइए तो असली थ्रेसर थी किसान भाई ने महाड़व जाइए अने अगली फसल हारू बीज राखवा में भी किसान भाई ने घनी सावधानी राखी जाइए। इना हारू किस्मों अनुसार थ्रेसर नो आरपीएम 300-400 राखो जाइए अने कोई गहरी जो गीली ज्यादा सूखी फसलियों ने दाणा थ्रेसर में टूटी जाए से सोयाबीन थी जूट ना बोरा में भरी राखवा जाइए। तो किसान साथी सूकेला बीज ने टाड़ा जगह पर भंडारण करवो जाइए। सोयाबीन ना अंकुरण में शीघ्रता थी नमी आवी जाए से अने एक वरे में थी ज्यादा पुराना बीज नो उपयोग किसान भाई ने करवो उचित नहीं मळे से इन्हें हारू खर्च उत्पादन खर्च और लाभ। तो किसान साथियों सोयाबीन नो उत्पादन अने खर्च 6,000 रुपया प्रति हेक्टर आवे से अने उपज 15 क्विंटल प्राप्त थई जाय अने बजार में भाव 850-900 रुपये प्रति बजार में भाव किसान भाई ने असली मिली जाए से अने इनथी शुद्ध लाभ 4,500 थी 5,000 तक आज तक सोयाबीन नो भाव मिली जाए से। तो किसान साथियों किसान ने ज्यादा उत्पादन लेवा हारू सोयाबीन नी खेती करवामां घणी दिक्कत नी आवे से अने सोयाबीन नी बादमां किसान भाई गर्मी नी फसल भी ली सके से।
1: हूँ से आरजे राकेश
2: अने हूँ से आरजे कमता डामोर
1: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। तो चालो किसान भाईओ हाव लई एक नानो ब्रेक अने हाम लई लई आपड़ा झाबवा जिल्लामां आदिवासी भील समुदायमां जब लाड लाडियां पैणे अने लाडानी जान जाय तीनमां तो गावे त्यो घणुं मजानुं अने असल गीत हाम लईने पाछा भेळा थाउ कार्यक्रम खेतीवाड़ीमां। तो हमल तारे जो किसान भाईओ सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज।

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હાવ આપું વાત્યો હામલ હું હાટાના ખેતરોમાં ખરપતવાર નિયંત્રણની વાત્યો. જેવી રીતે કિસાન ભાઈઓ, આપણા ઝાપવા જિલ્લામાં પણ કિસાન ભાઈ હાવ હાટાની ખેતી કરે છે અને એનામાં જો સારાનો નિયંત્રણ કેવી રીતે થાય એ બધી વાતો આપણા કિસાન ભાઈઓને માલમ રહેવી જોવે. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં હાવ આપું એ વાતો સાંભળી રહ્યા છે અને બધી તકનીકી વાતો વતાડે મારો સહયોગી કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન ઝાપવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ સાંભળીએ હાટામાં ખરપતવાર નિયંત્રણની વાતો.
1: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને હાટાની ફસલમાં ખરપતવાર યાને કે નિંદણનો નિયંત્રણ કરવાની વિધિના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. કિસાન સાથે હાટાની ફસલ કઈની રીતે લેવી જોઈએ અને તીહુની ખાતર અને તીહુનો ખરપતવાર અને પાણી અને એવી કઈ પ્રકારની વાતો સાંભળવા હારું આજ હું તમને હાટાની ફસલની પૂરી જાણકારી વતાડવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, હરિયાણા એરિયામાં ઉગાડી જવાવાળી પ્રમુખ નગદી ફસલોમાં હાટાનો એક ઘણો મહત્વપૂર્ણ અને ખાસ સ્થાન છે. વરેમાં 2020-21માં 99 હેક્ટર ભૂમિ પર ઇહની ખેતી કરેલી અને રાજ્યમાં ઇહનો ઔસતન ઉત્પાદન 86.18 ટન પ્રતિ હેક્ટર રેલો. યા ફસલ મુખ્યતઃ યમુનાનગર, કરનાલ, કુરુક્ષેત્ર, પાનીપત, રોહતક આદિ જિલ્લામાં ઉગાડી જાય છે. હરિયાણા રાજ્યના હિસાબથી એના બહુવર્ષી ફસલને શરદ, ઓક્ટોબર અને બસંતમાં ફરવરી માર્ચ ઋતુમાં ઓર્યો જાય છે. ગન્ના ફસલોને ખૂળોનો જ્યાદા ફાસલો રહેશે. તેઓ 1.5 થી લગાડીને 3 ફીટ તક અને સહજ જમાવ 30-40 ટન જ્યાદા ખાતર પાણી અને લાંબી ફસલ અવધિ અક્ષર જ્યાદાતર ખરપતવારોને નિયંત્રણ કરી નાખે છે. ઉચિત નિયંત્રણ નહીં કરવા પર ખરપતવાર ભૂમિથી લગભગ 20-25 કિલો નાઇટ્રોજન, 30% જળ લઈ લેશે અને યા હાટાના હાથે પ્રકાશની હાથે અને વાયુ હારું મુકાબલો કરે છે. એના ફળસ્વરૂપ હાટાની પેદાવારની ગુણવત્તામાં કમી આવી જશે. હાટા ફસલમાં જો આમતોર પર એવા કઈ પ્રકારના અલગ અલગ ખરપતવાર રહેશે, તેમાં ઘાસ જાતિના ખરપતવાર, મકડા, મંઘાના, સાવક, ચીડીઓના દાણા અને તકડી ઘાસ અને સોડી પત્તીવાળા ખરપતવારમાં સાઠી, દૂધ, નુણિયા, પલપોટન, ભાખડી, ચોલાઈ, તાંદલા, કનકોવા, કાગારોટી, જલભંગડા, કચ્છ ભોડન, મકોઈ, ગાજર, ઘાસ, બવેલ અને બહુવર્ષી ખરપતવારમાં ટૂપ બરૂ, કાક, ડીલા, મોથા અને હિરણખુરી. હાટાની બીજાની બાદમાં સૌથી પહેલો ડીલા, સાઠી, નુણિયા, પલપોટન, મકોઈ, ચોલઈ આદિ ઘાસ ઉગી જાય છે. એની બાદમાં વરસાદના મોસમમાં શરૂ થતા ઘાસ જાતિવાળા ખરપતવાર જેવી રીતે સાવક, મકડા, તકડી ઘાસ આદિ ઉગવા ચાલુ થઈ જાય છે. ખરપતવારનો નિયંત્રણનો સહી સમય. તો કિસાન સાથીઓ, ખરપતવારનો નિયંત્રણનો સહી સમય ફસલની બુવાઈના સમય પર નિર્ભર કરે છે. વસંતકાલીન ફસલમાં ખરપતવારના નિયંત્રણનો સહી સમય બીજાઈના 120 ટનની બાદમાં અને પછેથી ફસલમાં 60 ટનની બાદમાં આકી ગયો છે. જબકિ મોડી ફસલમાં 90 ટન ફૂટાવના ટાઈમ પર અને ઇનમાં ટાઈમ પર ઉચિત પાયો ગયો છે. અગર ઇના ટાઈમ પર ઘાટાની ફસલને ખરપતવાર તો ની વછાડે જાય તો બાદમાં અવધિ કરેલા ઈહુના પ્રયાસ ખગલા વ્યર્થ જાય છે. આટાની પેદાવારમાં આવેલી કમીની ભરપાઈ નિપાય થાય છે અને ખરપતવાર નિયંત્રણ કરવાનો નુકસાન સૌથી જ્યાદા પછેતી ફસલમાં પાયો ગયો છે. તો કિસાન સાથીઓ, ખરપતવાર નિયંત્રણની વિધિઓ: નિંદાઈ ગુડાઈ, ખુરપા અને કસોલા સલાડીને ગુડાઈ કરવું સૌથી ઉત્તમ રહેશે. પણ સમય પર અભાવ અને મજદૂરોનું ની મળવાનું અને મોહગુ રહેશે. એની પ્રક્રિયાના આડો આવતા તીહુને અતિરિક્ત મોસમ અને ખેતીની દશા ભી એની ક્રિયામાં બાધા નાખે છે. એની વિધિથી ખરપતવાર હાટાના મૈત છે અને તીહુના નિયંત્રણ અસલ તો ની થાય પાય છે. એની હારું કઈના બી એવી વિધિની જરૂરત છે ત્યાં પૂરા ફસલ ચક્રના ટાઈમ પર ખરપતવારોનો નિયંત્રણ કરી શકે. મોડી ફસલમાં હાટાની હુકા પાયડાની 12-15 સેન્ટીમીટરની મોટી તહ વિસાડીને કાફી હદ તક ખરપતવારોને નિયંત્રણ કરી જઈ શકે છે. સૂર્યની અવસ્થામાં 2-3 વારી કલ્ટિવેટર ચલાડી અને બાદમાં હળકી ગુડાઈ કર્યાથી બી ખરપતવાર ની લાગતમાં નિયંત્રણ કરી શકીએ. પણ આમ તોર પર દેખી ગયું છે કે જે હાટાની ગુડાઈના ટાઈમ પર થાય છે તે જેવી રીતે ઘઉંની કટાઈ, ધાનની કટની પનેરી કીબી જાય આદિમાં કિસાન વ્યસ્ત રહેશે. ગુડાઈ હારું મજદૂર મળવાનું કઠિન થઈ જાય છે. એવી અવસ્થામાં ખરપતવાર નાશીના પ્રયોગથી એની સમસ્યાને કાફી હદ તક છુટકારો મળી શકે અને મિલવા ફસલીઓ ઉગાડી. કિસાન સાથે હાટામાં અંત ફસલ ઉગાડવું બી ખરપતવારની સમસ્યાને કાફી હદ તક નિયંત્રિત કરી જઈ શકે છે. અને શિયાળાના ફસલમાં કાંદા, લહુણ, આલુ, ઘઉં, સરસું આદિ ફસલ ઉગાડીને ખરપતવારોને નિયંત્રણ કરી શકીએ ફસલ ચક્ર અપનાવીને. તો કિસાન સાથીઓ, જેના ખેતરોમાં ઘડી ઘડી હાટા ઉગાડ્યા જતા હોય ત્યાં ખરપતવારની સમસ્યા જ્યાદા થઈ જાય છે. એક સહી ફસલ ચક્ર અપનાવીને એનમાં કઈ પ્રકારની ફસલીઓને સમાયોજિત કરીને ખરપતવારની સમસ્યામાં કાફી હદ તક કમ કરી જઈ શકે છે. અને પરીક્ષણના આધાર પર હરિયાણા પ્રદેશ સારું આપણું હાટા, નોલપ અને મોડી, સૂરજમુખી, મક્કી, પ્યાજ, ધાન, મટર અને હાળ, આલુ અને એની સીઝને સૂરજમુખી, ધાન, સૂરજમુખી, સોયાબીન, લોબિયા, બરસીમ, જુવાર આદિ ફસલો બી ઇનમાં સમાયોજિત ભેળીઓ કરીને ખરપતવારની લાગતમાં કમી લાવી શકીએ. ફસલનો ઉચિત પ્રબંધન: તો કિસાન સાથીઓ, ફસલનો ઉચિત પ્રબંધન અને દેખભાળ બી ખરપતવાર નિયંત્રણનો આવશ્યક અંગ છે. વેગોહી બરાબર જમાવ અને ફસલની વેગી બળવાર અને ખરપતવારને બળવાથી રોકે છે. વેગો બરાબર જમાવ હારું તાજો અને સ્વચ્છ બીજને ફફૂંદનાશક દવાથી ઉપચારિત કરીને સહી નમીમાં બોવાઈ કરવી જોઈએ. તો કિસાન સાથીઓ, અસલી જમાવની બાદમાં પાણી અને ઉચિત ખાતર નાખીને વેગી બળાવી લઈ જાય છે અને આદો ખૂળ સિંચાઈની વિધિથી બીજાઈ કરવા પર ફસલની જમવાર ભી કાફી બળી જાય છે. રાસાયણિક વિધિને દ્વારા ખરપતવારનો નિયંત્રણ: કિસાન સાથીઓ, આમતોર પર હાટામાં કઈ પ્રકારના અને લાંબા ફસલ ચક્રની વજેથી કઈનો બી એક ખરપતવાર

એક વારીમાં સંતોષજનક નિયંત્રણ નહીં કરી શકે. એના હારું ખરપતવાર નિયંત્રણ હારું હાટા ઉગવાની બાદમાં અને ખરપતવાર નાશક હાટા ઉગવાથી પહેલું ખરપતવાર નાશકને ગોળાઈ બે ક્રિયાઓથી સમાયોજિત કરવું ઘણું જરૂરી છે. ઉદાહરણ, તો કિસાન સાથીઓ, એટ્રાઝિનનો ઉપયોગ સંકરી અને સોળા પાયડાવાળા ખરપતવારના નિયંત્રણ કરી શકે. પણ એમાં ડીલા મોથાનો નિયંત્રણ નહીં થાય પાય. એને હારું ડીલાના નિયંત્રણ હારું ફસલ ઉગવાની બાદમાં અને ખરપતવાર નાશક નાખવું પડે છે. હાટા ફસલના યા વતાડ્યા કે ખરપતવાર નાશકની કઈ એવી પરિસ્થિતિઓની સિફારિશ આલી જાય છે. એટ્રાઝિન 1.6 કિલોગ્રામ અને મેટ્રીબિઝિન 600 થી 800 ગ્રામ પ્રતિ એકરના હિસાબથી 250 થી 300 લિટર પાણીમાં મેળવીને બીજાઈથું પહેલું અને બાદમાં છિડકાવ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, ધ્યાન રહેવું જોઈએ કે ભૂમિની ઉપરી સતહની ઉચિત માત્રામાં નમી રહેવી ઘણી જરૂરી છે અને કમ નમીની અવસ્થામાં એના ખરપતવાર નાશકોનો પ્રભાવ કમ થઈ જાય છે. અગર બીજાઈના સમય પર એટ્રાઝિન ની નાખે તેર પહેલી સિંચાઈની બાદમાં ગોળાઈ કરવાની અને બીજી સિંચાઈ 4 થી 5 દિનની બાદમાં એટ્રાઝિનની ખડી ફસલમાં છિડકાવ કરવો જોઈએ. એના હાટા ફસલને કઈનો બી કઈ પ્રભાવ નહીં પડે અને યો તરીકો સૌથી સસ્તો અને પ્રભાવશાળી પાયો બેસે. જૂનના મહિનામાં 2-4 ડી સોડિયમ સાલ્ટ અને કિલો પ્રતિ એકરના હિસાબથી 250 લિટર પાણીમાં મેળવીને ખોળીને છિડકાવ કરવો જોઈએ. અગર હાટા ફસલમાં જો હાટા ફસલમાં ટૂબ અને મોથાની સમસ્યા ઓહે તેર 2-4 ઇસ્ટર અને ઇમાઇન દવાનો 400 ગ્રામ પ્રતિ એકર 200 થી 250 લિટર પાણીમાં મેળવીને છિડકાવ કરવાનો. જરૂરતના અનુસાર 15 દિનની બાદમાં દોબારા બી છિડકાવ કરવાનો. પણ ધ્યાન રહેવું જોઈએ કે 2-4 ડી ઇસ્ટર મોથા ઘાસને કેવલ જમીનના ઉપરથી ખતમ કરી નાખે છે. નીચલા જો કુછ વર્ષોથી હાટાના પૌધા પર લીપટેલા બાળી વેલની સમસ્યા બઢી જઈ રહી છે. તો કિસાન સાથીઓ, અગર ખેતરમાં વેલા અને સોડા પૈડાવાળા ખરપતવાર જ્યાદા ઓહે તો આલ મિક્સ 8 ગ્રામ યા 2-4 ડી ઇસ્ટર અમાઇનની 400 ml ની માત્રા 150 લિટર પાણીમાં મેળવીને છિડકાવ કરવો જોઈએ.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં આપુ સફેદ મુસલીની ખેતીની વાતો હામલ હું. યે એક ઔષધિ ખેતી છે અને બજારમાં એની માંગ તો અધિક રહેશે પણ એનો દામ પણ અધિક મળશે. કિસાન ભાઈઓ, સફેદ મુસલી કેવી પણ જમીનમાં થઈ જાય અને એની જાણકારી અગર આપુ બરોબર હોય તો આપુ યે ખેતી કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ શકીએ. તો કિસાન ભાઈઓ, સફેદ મુસલી શું કહેવાય અને એની ખેતી કેવી રીતની થાય, એ બધી વાતો આજના કાર્યક્રમમાં આપુ હામલ હું. તકનીકી તરીકા દેખી બધી વાતો વતાડે આપુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો આવો અને વતાડો આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને સફેદ મુસલીની ખેતીની વાતો.
1: ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સફેદ મુસલીની ખેતીના મહત્વપૂર્ણ પહેલું અને સફેદ મુસલી પકડવાના બારામાં જાણકારી હામળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, ધોળી મુસલીના નામથી આપણું નામ જાણીએ છે અને યા એક ઘણી મહેંગી ખેતી છે અને એની કરવાથી કિસાન ભાઈ કાફી અસલ લાભ કમાઈ શકે. તો એનાને આપણી ભાષામાં આપણું સફેદ મુસલીને ધોળી મુસલીના નામથી આપણું જાણીએ છે. તો કિસાન સાથીઓ, યા ફસલ એવા પ્રકારની ફસલીઓમાં જેની પ્રકારના પ્રાકૃતિક વાતાવરણની જરૂરત પડે છે તેના પ્રકારને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં ભી સફેદ મુસલીની ખેતી સફળતાપૂર્વક કરી જઈ શકે છે. અગર આપણું પ્રતિકૂળ

गाय प्रसन्न रहे तेर आपन गोपाल भी प्रसन्न रह सके। इना हर विपरीत अगर गाय ने धूप में राखी जाए तो समय पर अनुकूल भोजन नहीं आले तो गाय भी पर्याप्त मात्रा में दूध नहीं आले। अने गाय जे खुश रहे तो ते वध दूध आले। एवी रीते आपन भी सफेद मूसली की खेती करो तो जेत्री कहवानो मतलब मारो यो थाय किसान भाईओ की ધોળી મુસળીની વાત ચાલતેલી અને ધોળી મુસળી એવી રીતે ગાય જો તીની જાપતા કરવી પડે એ એક ફસલ છે અને તેની જેત્રી જાપતા કરવું તેત્રો આપણને ફાયદો મળે। તો કિસાન સાથીઓ ફસલ તીહુના અનુકૂળ વાતાવરણમાં કરી જઈ શકે છે તો કિસાનને ભી સુખી રહી શકે અને પ્રતિકૂળ વાતાવરણમાં કિસાન ભાઈ તીની જ્યાદા ઉત્પાદન લઈ શકે। સફેદ મુસળીની ખેતી હારું પ્રાકૃતિક પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવી પડે છે। છીતરી છાયા તો કિસાન સાથીઓ પ્રાકૃતિક વાતાવરણમાં ડુંગરમાં જ્યાં ભી ધોળી મુસળી ઉગતી હોય અને ત્યાં ઝાડકાની પ્રાકૃતિક સિહળો હોય તો છીતરી છાયાનો તાત્પર્ય કોઈ નેટ યા જાળી લગાડવાથી નહીં મળે। પ્રાકૃતિક જો છીતરી છાયામાં યા ગુણ રહેશે તીનથી તીની નીચે ઉગવા વાળા પૌધાને જે ધૂપ મળે અને ધૂપ મળતી રહે એના ટાઈમ પર લગાડવી જોઈએ, ધૂપ બી મળતી રહેવી જોઈએ। એવા પ્રકારથી પરિસ્થિતિમાં સફેદ મુસળીના શેરણીની ફસલીઓ સારું અનુકૂળ રહેશે। છીતરી છાયાથી ભૂમિની ઉર્વરા શક્તિ ક્ષીણ નહીં થાય છે અને લગાતાર જરૂરતના અનુસાર નમી બનેલી રહેશે। ભૂમિની આવૃતતા અને નમી બેહુન ધોળી મુસળીની ખેતી હારું જરૂરી છે અને ધોળી મુસળીની ખેતી સફળતાપૂર્વક કરવા હારું છીતરી છાયા કિસાનો હારું લાભદાયક રહેશે। યા છાયા પ્રાકૃતિક રૂપથી રહેવી જોઈએ। એના હારું સૌથી ઉત્તમ પેડ જેટ્રોપા યાને કે રતન દોધ્યો તો કિસાન સાથીઓ એના માં જો અતિરિક્ત બળે છે અને એની માત્ર એક વરેમાં હી ધોળી મુસળીને જરૂરતના અનુસાર સિહળો બી મળતો રહે તો કિસાન સાથીઓ રતન દોધ્યાને કંઈના બી જાનવરની ખાય અને ખાસ કર બીમારી બી એનમાં નહીં લાગે છે અને જ્યાદાતર પાણીની જરૂરત બી નહીં પડે છે અને આપોને પાયડાને દ્વારા ખેતરમાં ખાતર બી બને છે। ખેતરમાં આવવાળી બીમારીઓને રોકે છે અને ખેતરમાં જળ સંરક્ષણ મીટી સંરક્ષણનું કામ ઘણું હી બેખૂબીથી થાય છે। તો કિસાન સાથીઓ ટાઢ અને ગરમ હવાઓથી ફસલીઓને વસાડે છે એના પ્રકારથી યો એક એવો ઝાડ છે જે સફેદ મુસળીની ખેતીમાં જ્યાદાતર લાભદાયક રહેશે। તો કિસાન સાથીઓ કહેવાનો મતલબ એ થયો કે રતન દોધ્યાની હાથે ધોળી મુસળી લાગવાથી ધોળી મુસળીનું ઉત્પાદન બળી જાય છે। લગાતાર નમી તો કિસાન સાથીઓ ધોળી મુસળી એક કંદવાળી ફસલ છે અને ઇહોની અસલ બળદ હારું અને ભૂમિમાં લગાતાર નમી બનેલી રહેવી જોઈએ અને આવશ્યક નમીના તાત્પર્ય જ્યાદા યા ઘડી ઘડી સિંચાઈ થી નહીં થાય છે। તેની હારું તેનાને ઝાડકાનો સિહળો રહેવો જોઈએ અને વરસાદના જળને ઉપરથી પડવાથી તીહુની જળને ભૂમિને અંદર જ્યાદા સમય તક ધારણ કરી શકે અને એના આવશ્યકતાના અનુસાર ધોળી મુસળીની ફસલને લગાતાર આલતી રહે તો કિસાન સાથીઓ એનાને પ્રાકૃતિક નમી કહે છે યા તેર સંભવ થઈ શકે જે સોમાહાના પાણીથી પ્રાપ્ત થવાવાળી નમીને સુરક્ષિત રાખી શકે। તો કિસાન સાથીઓ રતન ધોધ્યાની હાથે ધોળી મુસળી લગાડવાથી ઘણો ફાયદો છે અને પાયડાથી ખાતર મળી જાય અને જમીનને અંદર ફોહી બનાવીને રાખે છે અને સિંહળો બી આલે છે। તો હુદી ધૂપ અને તેજ હવાથી અગર આપણું ખેતરને હુદી ધૂપ અને તેજ હવાથી વસાડલી તો આપણા ખેતરની નમી જ્યાદા સમય તક બનેલી રહેશે અને આપણી ફસલને લગાતાર નમી મળતી રહેશે અને એવા પ્રકારથી જ્યાદા સિંચાઈ આપણું કરી શકીએ। આપણું ધોળી મુસળીની ખેતી ખેતરમાં નમીને વસાડીને સફળતાપૂર્વક કરી શકીએ। નમી બનાવવા હારું ઘડી ઘડી સિંચાઈથી ફસલને નુકસાન પહોંચે જેથી જ્યાદા સિંચાઈ કરવું અને જળમાં મળેલા ખનિજ પદાર્થ જમીનમાં મળતા રહે, જમીન કડક રહેશે અને એની સાથે ભૂમિના ઉપજાઉ તત્વ છે ત્યાં
ज्यादा सिंचाई ने कारण जमीन में एतरा नीचा चले जाए कि आपड़ी खास फसल जेड़ियों ने तीहुने द्वारा

0: મળી જાય છે. મળવાનું સંભવ અસંભવ થઈ જાય છે અને જ્યાદા સિંચાઈ જ્યાં આપણા ખેતરમાં અવાંછિત લવણોમાં બળાવે છે અને નમી બળાવવા હારું ઘડી ઘડી સિંચાઈ કરવાનું ઘણું હી હાનિકારક રહેશે અને ફસલની બળવાર હારું પ્રાકૃતિક નમીની સબથી બનાવી રાખવાનું ઘણું ઉપયુક્ત રહેશે અને ત્યાં ધોળી મુસળી હારું ફાયદામંદ રહેશે અને નમી વરસાદના પાણીને વસાડીને પેડના શીગડાથી યું સંભવ થઈ શકે છે અને ધોળી મુસળીની સફળતાપૂર્વક ખેતી હારું પ્રાકૃતિક રૂપથી નમીને બનાવી રાખવાનું જ્યાદાતર ઘણું જરૂરી છે. જ્યાદાતર મિટ્ટી ઉર્વરકતા તો કિસાન સાથીઓ ધોળી મુસળી કંદી ફસલ છે અને એનાને ઘણા જ્યાદા પોષક તત્વોની આવશ્યકતા નિયમિત મળેલી રહેવી જોઈએ. અપ્રાકૃતિક રૂપથી રાસાયણિક ખાતર ગોબરનું ખાતર હળેલું ખાતર એવું નાખવું જોઈએ. કિસાનો હારું ઘણું હી મહેંગું પડે છે અને ખાતરની કમીથી કિસાનને ભરપૂર પેદાવાર નહીં મળી પાય છે. ખેતરને જ્યાદાતર ઉર્વરક બનાવવા હારું ઘણું જ્યાદા પૈસા ખર્ચ કરવા પડે છે અને ફિજુલ ખર્ચી થાય છે. એવા તરીકા અપનાવવા જોઈએ તેનથી આપણી ભૂમિ ખુદ હી હર સમય ઉર્વરકતા બનેલી રહેશે. ચાહે આપણું જેટલી ભી ફસલ લઈ લેતા રહી અને ભૂમિનો સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક ખાતરોથી બનાવી શકી અને તેના હાગલામાં યું શ્રેષ્ઠ છે. પેડ પોધાના પાયડાનું ખાતર અને ધોળી મુસળીની ખેતીમાં છીતરી છાયા બનાવવા અને નમી વસાડવા હારું આપણું રતન દોધાના ઝાડકાનો વૃક્ષારોપણ ઉચિત દૂરી પર કરી શકીએ. તે આપણું જ્યાદા ખાતર અને ઝાડકાથી મળી જાય છે અને રતન દોધીઓ વરેમાં લીલું ભરું હરુભરું થઈ જાય અને તેના પાયડા બી ખૂબ માત્રામાં જ્યાદા આવે છે. પૂન ટાડના દનુમાં યું ઝાડકું આપણા હગલા પાયડા ઝડી જાય છે અને ડાખલા રહી જાય છે. ફેબ્રુઆરી મહિનામાં દુબારા નવા કળિયા અને નવા પાયડા અને એપ્રિલ તકિયા પાસા હરાભરા થઈ જાય છે અને શીતકાલમાં ટાડમાં યા પાયડા ખેતરમાં 6 ઇંચ તક મોટાઈની પરત બનાવી લેશે. યા પાયડા વરે પર્યાપ્ત હળતા રહેશે અને પ્રાકૃતિક રૂપથી લગાતાર હળવાવાળા પાયડા તીનાને ધૂપ નહીં મળી પાય છે અને લગાતાર નમી મળતી રહેશે. ઘણું હી ગુણવત્તાવાળું ખાતરમાં પરિવર્તન પ્રાકૃતિક રૂપથી થાય છે અને એના પ્રકારથી આપણું ખેતરમાં આપણું સફેદ મુસળીની ખેતી કરી રહ્યા હોય તો ખેતર જ્યાદાતર પોષક તત્વોથી પરિપૂર્ણ થઈ જાય છે. ધોળી મુસળીની ખેતી હારું એવી પ્રાકૃતિક વ્યવસ્થા જ્યાદાતર અનુકૂળ પરિસ્થિતિઓમાં થાય છે અને એના હારું આપણને એક પૈસો બી ખર્ચ નહીં કરવો પડે છે. રતન દોધિયાનો વૃક્ષારોપણ એટલી જ્યાદા ખાતર અને ધોળી મુસળીને આ લેશે કે આપણને બહાર તો કઈનું બી ખાતર લાવવાની જરૂરત નહીં પડે છે અને ની આપણને એટલું હી હર વરે આપણું એના લગાતાર આપણું સફેદ મુસળીની ખેતી કરતા રહેવાનું અને તે આપણા ખેતરની ઉર્વરા શક્તિ બી કમ નહીં થાય અને આવશ્યકતા કેવલ એની વાતની છે કે આપણું સિંચાઈનો પ્રબંધન કઈના પ્રકારથી કરીએ તાકી રતન દોધિયા આપણને જ્યાદા સે જ્યાદા ખાતર આલી શકે. ખેતરથી બહારથી લાવો ખાતર અને એક તરફ ઘણો મહેંગો પડે છે અને ખતરનાક બી છે. તો કિસાન સાથીઓ, અગર ગોબરનું ખાતર કમ હળેલું નાખી જાય તો કઈ પ્રકારની બીમારીઓ આવી જાય છે. એના વિપરીત હળેલું અને પાયડાના ખાતરથી કોઈ બીમારી આવવાની સંભાવના નહીં રહેશે અને ખાતરથી આપણું મીટીના સ્વાદને બી લગાતાર બનાવી રાખી અને આવશ્યક છે કે ખેતરમાં એવી વ્યવસ્થા કરવાની ત્યાં પ્રાકૃતિક રૂપથી વગર કંઈના બિના ખર્ચાથી ખેતરની મીટીને સ્વચ્છ અને સમૃદ્ધશાળી બનાવી રાખે. એના હારું રતન દોધિયાનો પેડ એક વરદાન સાબિત થઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, મજબૂત વાયુ અવરોધક કિસાન સાથે તેજ હવા કિસાન ઘણો નુકસાન કરે છે. પણ કિસાનને યું દેખાય નહીં કે તેજ હવાથી થાવવાળા આપણા ખેતરના અવમૂલનને ભી આપણું આજ દન તક સમજી નહીં પાયા. અગર યું કારણ છે કે આપણા અમારા યા જેટલા ભી વાયુ અવરોધક હતેલા એનાને હરકાઈ દેવાના અને ખેતી હારું ઝાડકાની ખેતી હારું વરદાન છે કે તે ખેતીને બળાવો. મશીનરીમાં वृक्ष अड़चन पैदा करे आप लोग खेतों में दुबारा झाड़का वगर झाड़का वालों कर नाख्य से आदर्श उन्नत कृषि नो सपनु देखेलो ये सपनु पूरु नहीं थाई सक्यो। पेड़ कापवाथी आपड़ा खेतरनी मिट्टी वायु वेगना हाथे उड़ीने लगातार जाती दिसे अने आपड़ा खेतर निर्जीव थाता गया से अने तेज हवा वाला टाड़ी या गरम खेतर में कई तरह ना नुकसान करे से अने तेज वायु नी नमी ने भी घड़ो ज्यादा उड़ाड़े से इना परिणाम स्वरूप आपने सिंचाई फसलों ने करवी पड़े से ज्यादा सिंचाई करवानी बाद में भी आप खेतर नी नमी ने वसाड़ी ने नहीं राखी सकी तेज हवा रोज आपने उड़ाड़ी ने ली जाए से अने नमी नी बाद में खेतर नी ऊपरी मिट्टी ने भी तेज हवा उड़ाड़ी ले जाए से नमी नी उर्वरता ने बनाई राखवा हारू अने वसाड़वा हारू तेज हवा ने रोकवू घणू जरूरी से। इना काम हारू रतंत्र त्यू एक एवं पेड़ से त्यू वायु नी गति ने एकदम धीमो कर नाखे से अने इनो लचीलो बदन तेज हवा ने कारण झुकी जाय से तो यूं टूटे नहीं अने हर हेक्टर करीबन 3000 पौधा खेतर में लागेला ओहे तो खेतर में शीत लहर या तेज गरम लू थी फसल ने या खेतर नी भूमि ने कोई नुकसान नहीं पुगे से। एवी जमीन जो गर्मी में फाटे से अने तीना हारू बीज रतनजोजा सीहड़ो घणो ही लाभदायक रहेशे। लगातार सीहड़ो रहेवाने कारण नमी बनेली रहे अने जीना खेतर में नमी बराबर बनेली रहे अने तीना खेतर नी दरारे भी काफी कम पड़े से। तो किसान साथियों इनो सारांश यो से कि धोली मूसली नी खेती करवाथी पहलू खेतर में या रतनदोद्या लगाड़वा पड़े से अने या घना लाभदारी लाभदायक से प्राकृतिक उर्वरता नो एक मजबूत अने वायु अवरोधक नी आगली परिस्थितियों में यूं जरूरी से कि केवल एक झाड़कूं जेट्रोपा नो योजनाबद्ध तरीका थी जरूरतना अनुसार वृक्षारोपण करीने आपूं सफेद मूसली नी खेती करी सकी। तो किसान साथियों इना काम हारू आपने ना कि आपन धन नी जरूरत पड़े बल्कि विशेष जल नी भी कम जरूरत पड़े से अने खास धन नी भी इनमा जरूरत नी पड़े ना कि विशेष रूप थी सुरक्षा भी इनमा मळे से। एत्रो लाभकारी पौधो आपन घणो ही कम परिश्रम घणी मेहनत कम मेहनत मा भी यो सफलतापूर्वक लागी जशे। तो किसान साथियों इना उगाड़वा ने बजाय इना डाखला कापीन भी लगाड़वा थी रतन दोद्यो लागी जशे। धोली मूसली ना जो उत्पादन ज्यादातर खर्चो करवा पर भी आप प्राप्त नहीं करी पाई अने जेट्रोपा रतन दोद्या नी हाथे धोली मूसली नी खेती करीने आप घणा ही कम खर्चा मा धोली मूसली नो ज्यादातर उत्पादन ली सकी। परीक्षण ना तौर पर कई जगह पर इन मूल सिद्धांत ने अपनाया गया से अने तीना किसानों ने आह तिहुनी जेत्री करे एत्री तिहुन सफलता मळे से। पश्चिमी राजस्थानी प्रतिकूल परिस्थितियों में भी एवा प्रकार थी वृक्षारोपण करीने धोली मूसली हारू अनुकूल परिस्थितियों बनाया गया से अने कई किसान इनो लाभ भी ली रहा से। बहुविस्तरीय कृषि व्यवस्था में जीनो वर्णन इनी आज हूँ तमन हमलावी रो अने धोली मूसली नी खेती हारू ज्यादातर अनुकूल परिस्थितियों से अने अनुकूल परिस्थितियों में धोली मूसली नी खेती करवा पर घणो कम खर्चो आवे से। जहाँ कम खर्चो आवे से तां जोखिम बिल्कुल नहीं रहे से। धोली मूसली नी खेती में ज्यादातर धन विशेष करवो कोई सफलतापूर्वक काम नहीं मळे से। योजनाबद्ध रूप थी खेतर ने प्राकृतिक अवस्था में लावानो अने तीहुनी बाद में धोली मूसली नी खेती ने करवो किसान हारू लाभदायक रहे। अने ये जरूरी से कि बीज आप खुद पैदा करवानो धोली मूसलीनो अने खेतर में अनुकूल परिस्थितियों बनावानियो। बीज तैयार करवानो तरीको किसान भाइयों घणा खरा डूंगरों में भी काफी सफेद मूसली जहाँ पाई जाती है तीना ने कम मात्रा में लगाड़वानी अने जिना कन नहीं हो त्यो बीजा कनथी भी लावे तो कम मात्रा में लगाड़वानी अने अगले साल तीना बी हारू तैयार करीन तीना ने ज्यादा क्षेत्रफल में फैलाई देवानु। धोली मूसली नी खेती सफलता प्राप्त करवानो एक यो मूल मंत्र से।
1: तो किसान भाइयों, यो हतो आजनो कार्यक्रम खेतीबाड़ी। आजना खेतीबाड़ी कार्यक्रम में आपुई वात हामले सोयाबीन नी फसल में लागवा वाला रोग अने तीनुना निदान ना उपाय नी वात्यो। कार्यक्रम नी अगली कड़ी में आपुई वात हामले हाटा नी खेतर में लागवा वाला सारा ने केवी रीते निपटवानु ये वात्यो जाणियो अने जाता जाता आपुई सफेद मुसली नी वात्यो पण जाणी लेदियो। किसान भाईयो, हमु रोज तमारी हारू एवा असल थी असल खेतीवाड़ी ना कार्यक्रम लावी से अने आशा पण करी से कि हमारा झाबुआ जिला ना किसान भाई ये बधी वात्यो हामले अने आपणी खेतीवाड़ी मां सुधार करे अने असल मोटो मुनाफो कमाई सके। तो आज हारू बस एतरी वात, केम के हाव समय थाई गयो से बीजा कार्यक्रमो नो। हूँ आरजे राकेश लू से तमारी देखी इजाजत, पण तमु जाजो मती कही था हामलतारे जो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM पर तमारा ज रेडियो खतवार आरजे राकेश नी हाते। हूँ से आरजे राकेश
2: अने हूँ से आरजे कमता डामोर
1: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। नमस्कार किसान भाइयों, स्वागत से तमारो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। हूँ से आरजे राकेश अने रोज नी जेम तमारी वस मा आज फेर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से। अने किसान भाइयों, हूँ रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायेला मुद्दा खेतीवाड़ी नी समस्याओ अने तीना समाधान नी वात्यो लीने रोज इना समय पर हाजिर थातो रूसे। तो किसान भाइयों, आज आपड़ा खेतीवाड़ी मा चर्चा नो विषय रहेवानो से सब्जी वर्गी खेती। जेवी रीते किसान भाइयों हमने आपुई आपड़ा खेतरू मा फसलियो ओरी दे दियो से अने उगी पण निकळ्यो से, घणी घणी जगह हाव डोरा पण सालवा मंडी गया से, एवी रीते किसान भाइयों हाव आपुन सब्जी वर्गी खेती पर भी ध्यान देवो जोवे। जा आपुई सब्जी करवा हारू जमीन छोड़ी सांडी इनामा हाव आपुन सब्जियों नो रोप रोपवो जोवे। तो किसान भाइयों, आज ना कार्यक्रम नी सबथी पहली कड़ी मा आपु वात्यो हामळवाना से टमाटर नी तकनीकी खेती ना बारा मा अने बधी वात्यो वताड़ है मारो सहयोगी भाई कमता डामोर जी। तो कमता डामोर जी, आवो अने आपड़ा झाबवा जिला ना किसान भाइयों ने वात वताड़ो टमाटर नी तकनीकी खेती नी।
0: तो किसान साथियों, खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी किसान भाइयों ने हूँ आज टमाटर नी संरक्षित खेती ना बारा मा जानकारी हामळवा जाय रह्यो छे। तो किसान साथियों, टमाटर नी खेती अलग अलग तरह थी करी जाय छे, पुन असली फसल हारू अने असली उत्पादन लेवा हारू अने ज्यादा से ज्यादा मुनाफो लेवा हारू तो असल जल निकासी वाली दोमट मिट्टी घणी लाभकारी रहेशे। तो किसान साथियों, तीन थी किसान भाइयों ने घणी असल तरीका थी लाभ थाय से अने खेती करवामां खर्चो भी कम आवे से अने तीनमां कई प्रकारनी बीमारियों भी इनमां कम लागे से। तो इना हारू 6-7 जो पीएच मान असल मान्यो जाय से अने टमाटरनी फसल हारू उठेली क्यारियो बनाई लेवानियो अने जमीन थी 10-15 इंची तक ऊंचीओ उठेलियो रहेवियो जोईए। क्यारियो बनावता वखत मिट्टी ने असली तरह थी मेलवी ने क्यारियो बनावियो जोईए अने असली तरह थी भूरभूरी कर लेवानी। तीन मा जरूरत ने अनुसार खातर मेळवानु अने उठेली क्यारियो रेवाथी इने कारण उगवा वाला जो फल जमीन पर भी नी लागी पाए अने खरपतवार भी कम रहेशे। तो किसान साथियों, बीजनी दर 1 हेक्टर क्षेत्र में फसल उगाड़वा हारू नर्सरी तैयार करवा हारू लगभग 350 ग्राम थी लगाड़ीने 400 ग्राम बीज तक काफी असल पर्याप्त रहे से अने इंथु कम थाई जाए तो हांगणू कम पड़े से अने इंथु ज्यादा भी नहीं रहेवू जोईए। तो किसान साथियों, संकर किस्मियों हारू बीज नी मात्रा 150-200 ग्राम तक प्रति हेक्टर तक काफी असल रहे से। तो किसान साथियों, किस्मियों टमाटर की किस्में में देखी जाए तो किसान भाइयों पूसा सदाबहार, पूसा रूबी, अर्का विकास, सोनाली, पूसा शीतल, पूसा रोहिणी, पूसा 120 अने पूसा अर्ली डवार्फ, पूसा हाइब्रिड 1, पूसा हाइब्रिड 4 अने पूसा हाइब्रिड 2, शेड नेट अने पाली हाउस मा अवतार, अर्का मेघाली, अर्का सुरभी। तो किसान साथियों, ई किस्मियो थायो अने हाउ नर्सरी की कम तैयार करवानी। तो नर्सरी तैयार करवा हारू जुलाई महीना मा पौधो तैयार करवा पड़े से अने 1 एकड़ खेतर मा ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની. એના હારું ખેતરને એક ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મિટ્ટી તૈયાર કરીને દેશી યા ફેર શંકર બીજની બુવાઈ કરવાની અને પૌધા તૈયાર થવા પર ખેતરમાં ઈહુની રોપાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ, એ વાત થઈ નવસરી તૈયાર કરવાની. અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નર્સરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સિહળો રહેવો જોઈએ. અને યા હોઈ શકે હોનું ટાટલું ટાટણું રહેશે, હોણના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરહથી પૌધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવાવાળા જો પૌધા છે ત્યાં અસલી તરહથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય તો ટમાટરની ફસલને આપું 2 વારી લગાડી છે. ખરીફ હારું જુલાઈથી ઓગસ્ટ અને રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ, ઉર્વરકની માત્રા રોપાઈના 1 મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી અસલી તરફથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જો તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાઈતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું. અને બાકી નાઇટ્રોજનની આધી માત્રા અને ફસલમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ, ટમાટરમાં હાઉસ સિંચાઈ. ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે. અને મોસમના અનુસાર ગરમીમાં 6-7 દિનના અંતરાલ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દનોમાં 10-15 દિનના અંતરાલ પર ટમાટરમાં પાણી આલતું રહેવાનું. અને જમીનના અનુસાર બી કિસાન ભાઈને ધ્યાન રાખવું પડશે, કઈની જમીન પાતળી રહેશે અને કઈની ગેહરી જો જાડી રહેશે. તો ગેહરી જમીનમાં કમ પાણી લાગે છે અને જો પાતળી જમીન છે તેનમાં નમીની બાર બાર કમી થઈ જાય તેના હારું તેનમાં આપણે કિસાન ભાઈ નમી દેખીને તેના હિસાબથી પાણી ફેરતું રહેવાનું. એ વાત થઈ હાવ સિંચાઈની. અને કિસાન ભાઈઓ, હાવ તમને હું નિંદાઈ ગુડાઈ અને પૌધાને ટેકો આલવાના બારામાં જાણકારી બતાડું. તો પૌધાને ટેકો આલવાનો અને નિંદાઈ ગુડાઈ કીકમ કરવાની, તો એનામ દેખી જાય કિસાન ભાઈઓ, ફસલની હાથે અક્ષર જો ખરપતવાર જો દરોડી છે એવા કઈ પ્રકારના ખરપતવારના ઝાડકાં ઉગી જાય છે અને આવશ્યક પોષક તત્વ અને પૂરી તરફ પૌધા તકની પૂગવા દેશે અને ત્યાં વસમાં તિનાન ખાઈ જાય છે. કઈ પ્રકારનું આપણું ખાતર આલીએ ત્યાં બી તિનાને નિંદણી જો છાડકાં છે ત્યાં તિનાન ખાઈ જાય છે અને આપણા અસલી પૌધા છે ટમાટરના તેના પૌધાને ત્યાં નહીં પણ અપવા દે. તેથી હારું આપણ કિસાન ભાઈઓને સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરીને ખરપતવાર નીકળતું રહેવાનું અને ટમાટરમાં ફૂલ આવવાના ટાઈમ પર અને પૌધામાં ટેકો આલવો જોઈએ. ખાસ કર ટમાટરમાં જો લાંબી બળવાવાળી જો વેલા રહેશે તેની કિસ્મીન ટેકો આલવાની ઘણી જરૂરત પડે છે અને એમાં ફળ અને મીટી અને પાણીના સંપર્કમાં નહીં આવવા જોઈએ. તેની હારું આપણે ટેકો આલીને તાર બાંધીને તેના ઉપર ટાંગવા પડે છે. તો કિસાન સાથીઓ, તેના ફળ સ્વરૂપ ફળ હડે બી નહીં અને એવી કઈ પ્રકારની સમસ્યાઓ તેનમાં નહીં આવે છે. ટેકો આલવા હારું રોપાઈના 30 થા લગાડીને 45 દિનની બાદમાં વાહડા યા ફિર લાકડાના જો ડંડા છે તેના લાકડાના ડંડાથી તેની ઊંચાઈ પર તાર બાંધીને પૌધાને હુતળીની સહાયતાથી આપું. એક તરફથી તેમાં અસલ ગુણવત્તાવાળું જો ટમાટર રહેશે તેમાં વેલાને આપું તેની ઉપર સલાડી શકી તાકી જેટલી બી ફસલ જો કિસ્મે છે તેની ગુણવત્તાના આધાર પર ટમાટર છે તેનું ઉત્પાદન બી તેના સહી મળી શકે. તો કિસાન સાથીઓ, તુડાઈ તો ઓગસ્ટમાં રોપેલા જો પૌધા હે ટમાટરના તીનમાં ઓક્ટોબરમાં ફળ આવવા લાગે છે અને ફસલ 75 દિનથી લગાડીને 100 દિનોમાં તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. ઝેર ફળોનો રંગ હલકો રાતો થવા ચાલુ થઈ જાય અને એની અવસ્થામાં ફળોની તોડાઈ કરી લેવાની. નજદીકી બજાર મતલબ મેરે આપણો જો બજાર પડે છે તેમાં મોકલવા હારું અસલી પાકેલા ફળોની તોડાઈ કરવી જોઈએ. જે પૂરી તરહથી પક્કા થઈ ગયા હોય પરિપક્વ તિનાન બોલે છે અને અસલી થઈ જાય તિનાન આપણ તોડીને તિનાન આપણું માર્કેટ તક લઈ જઈ શકીએ. તો કિસાન સાથીઓ ટમાટરનો ઉત્પાદન તકનીકી નેટ શેડના અંતર્ગત બી કરી શકે અને ગરમીના દનોમાં શંકર ટમાટર નેટ શેડમાં આસાની થા ઉગાડા જઈ શકે છે. તો કિસાન સાથીઓ એના હારું 35% વાળી નેટ શેડનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ નેટ શેડના અંતર્ગત જો ક્યારીઓથી ક્યારીઓની જો દૂરી હે 80 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 40x60 સેન્ટીમીટર રાખવી પડે છે. શરૂઆતી સ્તર પર એન અને કે પ્રત્યેકની 50 કિલોગ્રામ અને પી પોટાસ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી નાખી જાય છે અને ફર્ટિગેશનના સમય પર કિસાન ભાઈઓ એન અને કે પ્રત્યેકની જો 200 કિલોગ્રામ માત્રા હુદા તરીકાથી આલવી પડે છે. તો કિસાન સાથીઓ પાલી હાઉસના અંતર્ગત ટમાટરની ઉન્નત ઉત્પાદન તકનીક કિકમ કરે છે તો તેની જાણકારી બી થોડી સાંભળી. તો જો સુમાહના દનોમાં જો વરસાદના મોસમમાં પાલી હાઉસના અંતર્ગત ઇન્ડી ટર્મિનેટ પ્રકારથી શંકર ટમાટર બી ઓરી શકી. તેના હારું મીટીમાં દેશી ખાતર કમ્પોસ્ટ કાયર મજ્જા અને રેતનો જો મિશ્રણ છે 2:1:1 એના મિશ્રણ કરીને એનો ઉપયોગ આપણું કરી શકીએ. શરૂઆતમાં એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલીથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ. તો કિસાન સાથીઓ ટમાટરમાં રોગનું નામ છે આદ્રગલન અને યો હંમેશા ફંગસને દ્વારા ફેલેશે અને યો પોતશાલામાંથી પેદા થઈ જશે જ્યાં આપણું રોપ તૈયાર કરીએ છીએ. તો કિસાન સાથીઓ એના નિયંત્રણ હારું બીજને 3 ગ્રામ થાઇરમ 3 ગ્રામ કેપ્ટાન પ્રતિ કિલો બીજની દરથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવાનું. નર્સરીમાં જો બોવાઈથું પહેલું થાઇરમ અને કેપ્ટાન 4 થી લગાડીને 5 ગ્રામ પ્રતિ વર્ગ મીટરની દરથી ભૂમિમાં મેળવવાનું. નર્સરીની આસપાસની ભૂમિને 4 થી 5 ઇંચી તક ઉપર ઉઠેલી રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ પછેથી અંગમારી યો રોગનું નામ છે અને યો રોગ પૌધાના પાયડા અને કઈની બી અવસ્થામાં યો થાય છે. ભૂરા અને કાળા બેંગની રંગના પાયડા ઉપર ધબ્બા બની જાય દેખાઈ દેશે અને તેને કારણ આખરીમાં પાયડા પૂરી રૂપથી ઝૂલસી જાય છે અને કોકડાઈ જાય છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું મેનકોઝે 2 ગ્રામ અને કાપર ઓક્સીક્લોરાઇડ 3 ગ્રામ રીડોમિલ MZ 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઘોળ મળાવીને છિડકાવ કરવાથી આપણું એના રોગનું નિયંત્રણ કરી શકીએ. તો કિસાન સાથીઓ એક ઓર રોગ હે પાયડાના ધબ્બા રોગ. તેનાને બેક્ટેરિયલ ધબ્બા રોગજનક પૌધાથી હગળા ભાગો પર ઘાવોનો ઉત્પાદન જગા જગા ઘાવ પડેલા ટમાટરમાં કરી નાખે છે અને તેના પાયડા થૂળ ફૂલ અને ફળ શરૂઆતી પાયડા અને લક્ષણ એક પીળા રંગના પ્રભામંડલથો ઘેરાઈ જાય છે અને ત્યાં નાના ગોળથી અનિયમિત ગહેરા ઘાવો જેવી રીતે દેખાઈ દેશે. ઘાવ પાયડાથી જો કિનારા છે તેના આગાડીના ભાગો પર 3 થી 5 મિલીમીટર વ્યાસના આકારમાં બળોતરી કરવા લાગે છે. પ્રભાવિત પાયડા પર એક ઝુલસન જેવી દેખાઈ દેશે અને અનેક સ્પાટ થઈ જાય છે અને એના પાયડા પીળા પડી જાય છે અને બાદમાં અહીંયા રંગ બદલી જાય અને એના નીચલા પૌધાના જો નીચલાનો જો હિસ્સો રહેશે ત્યાં પાયડા ઝડવા લાગે છે અને પૌધો બાદમાં મરી જાય છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ કરવા હારું નવશરીરની બેડ તૈયાર કરવાતું પહેલું મીઠી ધૂપમાં તડકામ તૈયાર કરવી જોઈએ, તાકી ઉપર જાદા શીગડો નહીં રહેવો જોઈએ. અને બીજને સ્ટ્યુડોમોનાસ ક્લોરોસેસ 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજથી ઉપચારિત કરવાથી એના રોગનું નિયંત્રણ કિસાનભાઈ કરી શકે છે. તો કિસાન સાથીઓ, કીટ પ્રકોપનો નિયંત્રણ, તબ ટમાટરમાં કિસાનભાઈઓને પાયડા સુરગક કીટ લીફ માઇનર યા કીટ પાયડામાં સાંદી હારકા સુનહરા સુરંગ્ય બનાવી નાખે છે. એના રંગનીઓ અને ઇહુનમાં મૈથા પાયડા અહીંયા ખાવા લાગે છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું જો આપણો પોદો એની બીમારી તો ગ્રસિત થઈ ગયો હતી, ના પોદાને નીકાળીને ખતમ કરી દેવાનો. ડાયમિથોએટ 2 મિલીલીટર, મિથાઇલ ડેમિટોન 30 EC 2 મિલીલીટર પ્રતિ લીટર પાણીના હિસાબથી મેળવીને છંટકાવ કરવાથી આપણું ઇહુનો નિયંત્રણ કરી શકીએ. તો કિસાન સાથીઓ, ટમાટર પર જો ફળ છેદક, જો ટમાટર ઉપર કાણુકર નાખે છે તો તેના હારું કિસાન ભાઈઓ એનાને યો કીટ ટમાટરમાં સૌથી પહેલો જ્યાદાથી જ્યાદા નુકસાન પહોંચાડવાળો કીટ છે. અને માદા કીટ પાયડાના નીચલા જો સતહ રહેશે, પાયડાની બુંદેની પરતમાં નિશા ઈંડા મેલે છે, અને જો જાળીદાર રહેશે તેનમાં ઈંડા મેલે, અને એના ટમાટર અને ફળોને કાણા કરીને જો ફળ જો ટમાટરનો અંદરનો મહિનો ગુદો ગાબ ખાઈ જાય છે. તો કિસાન સાથીઓ, એનો નિયંત્રણ કરવા હારું ટમાટરની હરેક 16 પંક્તિઓ પર ટ્રેપ ફસલના રૂપમાં અને 1 પંક્તિ ગેંદા લગાડવા જોઈએ. 1 ઓળમાં ગેંદા લગાડવા જોઈએ, અને જેવી રીતે આપણું ઓળિયા કાઢીએ થુવરના. તો કિસાન સાથીઓ, જરૂરત પડવા પર લીમડાના બીજનો અર્ક 5% યા NPHV 250 મિલીલીટર પ્રતિ હેક્ટર, ઇમામેક્ટિન બેન્ઝોએક્ટ 5 SG 1 ગ્રામ 2 લીટર, સ્પેનોસેડ 50 SC 1 મિલીલીટર 4 લીટર યા ડેલ્ટા મેથ્રીન 2.5 EC 1 મિલીલીટર પાણીનો ઇસ્તેમાલ કરવાનો. તેથી આપણું એનો નિયંત્રણ કરી શકીએ. અને કિસાન સાથીઓ, બીજો રોગ છે સફેદ મક્ખી, અંગ્રેજીમાં એના વ્હાઇટ ફ્લાયના નામથી જાણે છે. યા કીટ પાયડાનો રોસ ઊંઈ જાય છે અને વાયરસ જનિત રોગોનો પ્રસાર કરે છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું રોપાયતું પહેલું પોદાની જેડીઓને 1/2 ઘંટા હારું ઇમિડા ક્લોરોપીટ 1 મિલીલીટર 3 લીટર પાણીમાં ઘોળીને એનાને ડૂબાડી રાખવાનો. નવસરીમાં 4 મેશની નાયલોન કશકડાની નેટને ઢાંકીને રાખવાનો. તો કિસાન સાથીઓ, લીમડાનો અર્ક 4% યા ડાયમિથોએટ 30 EC 2 મિલીલીટર યા મિથાઇલની ડેમિટોન 30 EC 2 મિલીલીટર અને પ્રતિ લીટર પાણીના હિસાબથી મેળવીને છંટકાવ કરવાથી આપણું એના પર નિયંત્રણ કરી શકીએ. ટમાટરની ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ, તો કિસાન સાથીઓ, ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ લગાતાર ઉપજ લેવા હારું, અનુકૂળ સ્થિતિને બનાવી રાખવા હારું, સંરક્ષિત સંરચના અને જ્યાદા યા કમ લાગતના પાલી હાઉસ, નેટ હાઉસને ટનલ સુરંગ આદિ કિસાનો હારું ઉપયોગી છે. ઉન્નત ખેતી હારું સ્થાન સુલભ રહેવો જોઈએ, જાતર પર્યાપ્ત ધૂળ આવતી હોય અને પાણી ભેળું નિથાવવું જોઈએ. તો કિસાન સાથીઓ, રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ, અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0%થી જ્યાદા રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ, હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છંટકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની, અને હાવ ઇહુની તોડાઈ. ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ, જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા જીનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે. अगर आसपासना बजार में अगर किसान भाइयों ने वेचवो हो है तो फल पाकवाथू पहलू तोड़ लेवा जोईए अने इनाने सेटी बजार में ली जावा होय तो किसान भाई इनाने के रेट में भरी ने आधा कासा जो पूरी तरह थी टमाटर बनी गयो है अने तीना बीज पक्का थाई गया है एवी अवस्था में किसान भाई ने तीना ने असली छटनी करीने नाना नाना और मोटा मोटा अलग अलग करीने किसान भाई तीना ने आसानी थो मंडी तक ले जाई सके से। तो किसान साथियों ये बात थाई टमाटर ना जो मंडी नी बात है अने तोड़वानो तरीको। तो किसान भाई ने टमाटर तोड़ता वक्त घनी ध्यान रखनी जोईए ताकि तीहुना बीजा आ वाला फूलू भी नहीं करवा जोईए अने तोड़ता वक्त तीना ने हाथे केरेट में तोड़वू जोईए अने एवा प्लास्टिक ना नरम बर्तन में नहीं तोड़वा जोईए जाकी त्या आपु तोकवा जाईए अने जेवी रीते टोपलू नमी जाए शब्दाई जाए से तो तीनी हारू इना केरेट भी किसान भाई ने राखवू जोईए। तो उपज अगर देखी जाए किसान भाइयों तो फसल नी उपज बुवाई नी विधि अने समय पर खातर अने उर्वरक अने मिट्टी परीक्षण ना आधार पर कई प्रकार ना एवा पोषक तत्व तिनमा देख्या बाद मा तीहुनी उपज तीहुनी दवा सेवा साकरी पर निर्भर करे से। अने टमाटर नी औसत उपज 300 से 350 क्विंटल प्रति हेक्टर तक मळे से। तो किसान साथियों असली उत्पादन तकनीक अने उन्नत प्रभेद अपनावा हारू 700 से 1000 क्विंटल प्रति हेक्टर तक उत्पादन किसान भाई ने मळी जाय से। तो किसान भाइयों भंडारण बाजार में अगर मांग कम थावा पर टमाटर ने थोड़ा दिनों तक आप भंडारण भी करी सकी जेवी रीते परिपक्व लीला फलों ने 12 डिग्री सेंटीग्रेड तापमान पर 30 दिनों तक किसान भाई इनाने आराम थी अवेरी सके जहां पर तीनों 4.5 डिग्री सेंटीग्रेड तापमान पर 40 दिनों तक इनान रखी जा सके से। तो किसान साथियों 10 दिनों तक इनान रखी जा सके से। तो इनाने उपरोक्त भंडारण ना टाइम पर अपेक्षित आर्द्रता 65 से 70% तक इहुनी रेवी जोई। तो किसान साथियों मैं आज तमुने टमाटर नी खेती करवानी कई प्रकार नी घणी एवी जानकारियों हामळाव्यो अने एवी खेतीवाड़ी नी असल असल जानकारियों हामळवा हारू तमु हामळता रहेजो रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज।
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમુ હામળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। તો સાલો કિસાન ભાઈઓ હવ હામળી આપુ આપડા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડ લાડિયા પૈણે અને તીનમાં જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત હામળીને પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં।

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાત્યો સાંભળવાના છે અદરક એટલે આદાની ખેતીના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ બજારમાં હાવ આદાની જો માંગ વળી ગઈ છે, ઇનાન ભાલતું જાઈને આપણ આદાની ખેતી કરવું જોઈએ થોડી ઘણી, અને એ બધી વાતો હું હાવ તમારી વસમાં લઈને આવી ગયો છે અને વતાડે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને અદરક એટલે આદાની ખેતીના બારામાં અસલ વાતો વતાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અદરકની બીજ ઉત્પાદન તકનીકના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. કિસાન ભાઈઓ, અદરક મુખ્ય રૂપથી ગરમ જળવાયુ ક્ષેત્રની ફસલ છે. એનો પ્રયોગ પ્રાચીન કાલથી મસાલા અને તાજી સબ્જી અને ઔષધિના રૂપમાં ચાલતો આવી રહ્યો છે. હમણે અદરકનો ઉપયોગ સજાવટી પૌધાના રૂપમાં ભી કર્યો જવા લાગ્યો છે, કેમ કે અદરકના કંદ કઈ પ્રકારના રંગના રહેશે. અદરકની કરીબ 150 પ્રજાતિઓ છે અને ભારતમાં અદરકની ખેતીનું ક્ષેત્રફળ 136,000 હેક્ટર છે અને તેઓ ઉત્પાદિત મસાલાની જો ફસલોની એક પ્રમુખ છે. ભારતમાં એની ખેતી કેરળ, ઓડિશા, અસમ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં મુખ્ય વ્યવસાયિક ફસલના રૂપમાં કર્યો જઈ રહ્યો છે. કેરળ રાજ્ય દેહમાં જો કેરળ રાજ્ય દેશમાં અદરક ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ઇહોનો આવે છે અને ઇહોની ઉપયોગિતા. તો કિસાન સાથીઓ, અદરકનો પ્રયોગ મસાલા, ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં વેદિક કાલથો ચાલતો આવી રહ્યો છે. ખુશ્બુ પેદા કરવા હારું ચાઈ અને એવા કઈ પ્રકારના વ્યંજનમાં અદરકનો પ્રયોગ કર્યો જાય છે. ઔષધિના રૂપમાં શરદી, ખાંસી, ખૂનની કમી, પથરી લીવર બળોતરી હારું અને પીળિયા, બવાસીર અને વાયુ રોગીઓ હારું દવાના પ્રયોગમાં કર્યો જાય છે. ઉત્પાદન તકનીક. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી ગરમ અને આદ્ર જલવાયુવાળા સ્થાનોમાં કરી જાય છે. મધ્યમ વર્ષા બુવાઈના સમય પર અદરકની ગાંઠીઓ જમવા હારું ઘણીઓ જરૂરી રહેશે અને ઇહોની ખોદાઈના એક મહિનાથી પહેલું હુકેલા મોસમની જરૂરત પડે છે. ઓસત તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ગરમીઓમાં અને 35 ડિગ્રી સેલ્સિયસવાળા જાપે સ્થાનો પર તીહુની ખેતી કરી જઈ શકે છે. ભૂમિનો સુનાવ. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી બલય દોમટ જીનમાં જ્યાદા માત્રામાં જીવાશ્મ અને કાર્બનિક પદાર્થની માત્રાને તેઓ ભૂમિ સૌથી જ્યાદા ઉપયુક્ત રહેશે. ભૂમિનો જ્યાં પીએચ માન 5 થી લગાડીને 6 અને અસલ જળ નિકાસીવાળી ભૂમિ અદરકની ઉપજ હારું સૌથી અસલ માની જાય છે. ખેતરની તૈયારી. તો કિસાન સાથીઓ, માર્ચ અને એપ્રિલમાં ખેતરની ગહેરી જુતાઈ મીટી પલટવાવાળા હાલથી કરવાની બાદમાં ખેતરને ખુલ્લી ધૂપ હારું છોડી નાખવાનું. મહિના મહિનામાં ડિસ્ક હેરોયા રોટાવેટરથી જુતાઈ કરીને મીટીને ભૂરભૂરી બનાવી લેવાની. આખરી જુતાઈના સમય પર ઉર્વરકોને અનુસંચિત માત્રાનો પ્રયોગ કરવો જોઈએ અને શેષ ઉર્વરકોને ખડી ફસલમાં આલવા હારું વસાડી લેવાનું. તો કિસાન સાથીઓ, બીજની માત્રા. બીજ હારું અદરકના કંદોનો ચયન 6 થી 8 મહિનાની અવધિવાળી ફસલમાં પોદાને ચિહ્નિત કરીને કાપી લેવો જોઈએ. અસલી પ્રકંદના 2.5 થી લગાડીને 5 સેન્ટીમીટર લાંબા કંદ જીહોનો વજન 20-25 ગ્રામ, તીનમાં કમથી કમ 3 ગાંઠીઓ રેવ્યો જોઈએ. પ્રવર્ધન હારું ઉપયોગમાં આપણું એની ગાંઠીઓને લઈ શકીએ. તો કિસાન સાથે, બુવાઈનો સમય. અદરકની બુવાઈ દક્ષિણ ભારતમાં માનસૂન ફસલના રૂપમાં એપ્રિલ અને મેમાં કરી જાય છે. ત્યાં ડિસેમ્બર મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જબકિ ઉત્તર ભારતમાં અદરક અને શુષ્ક ક્ષેત્ર એક ફસલ છે. ત્યાં એપ્રિલથી જૂન મહિના તક બોવાઈ કરી જઈ શકે છે. સૌથી અસલ સમય જો રહેશે કિસાન ભાઈઓ 15 મઈથી લગાડીને 30 મઈ તક અને 15 જૂનની બાદમાં બોવાઈ કરવા પર કંદ હળવા લાગે છે. તો કિસાન સાથીઓ, પહાડી ક્ષેત્રમાં 15 માર્ચની આસપાસમાં બોવાઈ કરી જવાવાળી અદરકમાં સૌથી અસલ ઉત્પાદન મળે છે. બોવાઈની વિધિ અને બીજ અને ક્યારીનો અંતરાળ. તો કિસાન સાથીઓ, પ્રકંદોને 40 સેન્ટીમીટરના અંતરાળમાં ઓરવું જોઈએ. મેડિયા કુડા વિધિથી બોવાઈ કરવી જોઈએ અને પ્રકંદોને 5 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઓરવું જોઈએ. બાદમાં અસલ હળેલું ગોબરનું ખાતર અને મીટીથી ઢાંકી દેવું જોઈએ. અગર રોપણ કરવો હોય તો કતારથી કતાર 30 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર તક રાખવી જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, પ્રકંદોને ઓરવાથું પહેલું મેનકોઝેબ મેટાલેક્ઝલ યા કાર્બોન ડાઝીમની 3 ગ્રામ માત્રાને પ્રતિ લીટર પાણીના હિસાબથી ઘોળીને પ્રકંદોને 30 મિનિટ તક ડૂબાડીને રાખવું જોઈએ. શિહળાનો પ્રભાવ. તો કિસાન સાથીઓ, અદરકને હલકી શિહળામાં ખુલ્લામાં ઓરી ગઈ અદરકથી 25% જ્યાદા ઉપજ આલે છે અને કંદોની ગુણવત્તામાં ઉચિત બઢોતરી પાઈ જાય છે. પલવાર. તો કિસાન સાથીઓ, અદરકની ફસલમાં પલવાર બિસાડવાનું અને ઘણું લાભદાયક રહેશે. રોપવાના ટાઈમ પર તેનાને ભૂમિમાં તાપમાન નમીના સામંજસ્ય બનાવી રાખે છે અને તેનાથી અંકુરણ બી અસલ થાય છે. ખરપતવાર બી એનમાં નહીં નીકળે છે. તો કિસાન સાથીઓ, નિંદાઈ ગુડાઈ મીટી ચડાવવાનું. પલવારના કારણ ખેતરમાં ખરપતવાર નહીં ઉગે છે. અગર ઉગે તો તેના નિકાલ દેવું જોઈએ. 2 વારી નિંદાઈ ગુડાઈ અને 4-5 મહિના બાદ કરવી જોઈએ. જબકી પૌધો 20-25 સેન્ટીમીટર લાંબો થઈ જાય અને પૌધાની આસપાસની પર મીટી ચડાવી દેવાની. પોષક તત્વોનો પ્રબંધન. તો કિસાન સાથીઓ, અદરક એક લાંબી અવધિની ફસલ છે અને તેનાથી પોષક તત્વોની જરૂરત પડે છે. ખેતરની તૈયારી કરતા વખત 250-300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી હળેલું ગોબરનું કમ્પોસ્ટ ખાતર ખેતરમાં સામાન્ય રૂપથી ફેલાવીને મેળવી નાખવું જોઈએ. નાઇટ્રોજન 75 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરની દરથી નાખવું જોઈએ. એના ઉર્વરકને વિઘટિત માત્રામાં આલવું જોઈએ અને તેની ઉપર મીટીમાં 6 કિલોગ્રામ ઝીંક પ્રતિ હેક્ટર નાખવાથી ઉપજ અસલ મળે છે. ઉન્નતશીલ પ્રજાતિઓના નામો. તો કિસાન સાથીઓ, ઉન્નતશીલ પ્રજાતિઓ બેલા અદા, મોરન અદા, જાતિ અદા, કાશી અને નાના આકારના કંદ અને ઔષધિ ઉપયોગ હારું પ્રયુક્ત અસલ રહેશે. કેકી બાજાર સ્થાની નાગાસિંહ જાદા રેશા અને સુગંધ હારું પ્રયુક્ત રહેશે અને વીછી નાળિયા કિસ્મો સોઠ હુકેલું અદરક હારું બી મેસી કિસ્મ જાદા ઉપજ હારું અસલ રહેશે. તો કિસાન સાથીઓ, ખુદાઈ. અદરકની ખુદાઈ લગભગ 8-9 મહિના રોપવાના બાદમાં મળી જાય છે અને પાયડા ધીરે ધીરે પીળા પડીને હૂકવા લાગે અને એવા ટાઈમ પર અદરકની ખુદાઈ કરવી જોઈએ. ભંડારણ. તો કિસાન સાથીઓ, ભંડારણ હારું ઝેર અદરક કડી અને કમ કડવાહટ કમ રેશાવાળી ઓહે તો એવી અવસ્થામાં પરિપક્વાની બાદમાં અસલ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ઉપજ. તાજા હારા અદરકના રૂપમાં 100-150 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક અદરકનો ઉત્પાદન કિસાનભાઈને મળી જાય છે. તો કિસાનભાઈઓ, મેં હમણાં તમને અદરકના બીજ ઉત્પાદન અને લગાડવાની તરકીબના બારામાં અને કઈ એવી ઉત્પાદન તકનીક અને ભૂમિનો ચુણાવ, ખેતરની તૈયારી અને બીજની માત્રા અને બુવાઈનો સમય અને બુવાઈની વિધિ અને બીજ ઉપચાર કરવાના તરીકા અને ભંડારણથી લગાડીને તીહની ઉપજ તક મેં તમને જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાભીલ 90.8 FM છાવવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટાભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપું વાત્યો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની અગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓ ને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપું હગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામુથો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઇનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે, અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇનાને કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગલાન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારનો અને રોગોની પકડમાં આવી જાય છે, અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે, અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતી ની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેને હારું આપું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર ની નાખવાનું, અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તીનાન ભી આપણ કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં બચી શકે, અને તીહુન અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેની હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાયા જાય છે, અને એના રસાયણ યુક્ત કરી ની પકડવાનું. તેની હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકડવાની આપણે અહીંયા વાત કરી રહ્યા, અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે, અને તેનાને CAMGP ના તરફ છે, અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી ઇનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ ઇનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે, અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં એના ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અચાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી એના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો ભી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે, અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારુઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં બી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો બી એનો બનાવે છે, અને રીંગણાને આપું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણોનું નામ સોલેનમ મેલોગેના છે, અને એના પરિવાર જે સોલનેસી છે. અને તો કિસાન ભાઈઓ, એનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે, અને બીજો નામ એનું એંગ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું એનો કાફી અસલ ફાયદેમંદ રહેશે, યો કેવી બી જગામાં લાગી જાય છે. રીંગણાની ખેતી ગરમ મોસમમાં કરી જાય છે અને રીંગણા ગંભીર પાલા હારું અતિ સંવેદનશીલ છે. ફળોને પાકવાથી પહેલું ઇનાને ગરમ

रेंगना ने खेती हारू या असल फायदेमंद रह से रेंगना ने बुआई नो समय। तो किसान भाइयों, रेंगना ने जो ग्रीष्मकालीन फसल नी बुआई फरवरी मार्च महीना मा अने रबी नी फसल नी बुआई अक्टूबर थी नवंबर मा थाय से। पहाड़िया मा जो अप्रैल महीना मा बुआई अने मई जून मा इनी रोपाई बीज ने दर 375 थी 500 ग्राम प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों, आपन देखो जाइए कि रींगणा ने हारू खेतर ने तैयारी की कम करवानी। रींगणा ने खेतर मा पहलू बे वारी खेड़ाई कर देवानी अने पहली जुताई ने बाद मा इनो अंतराल करी ने फेर थी 4 થી 5 વારી અસલી ખેડીને વખરદીને મીટીને ભૂરભૂરી કરી લેવાની અને એની બાદમાં 25 થી 30 ટન અસલી ગોબરનું હળેલું ખાતરને પ્રતિ હેક્ટરના હિસાબથી એમાં મેળવી દેવાનું અને એની બાદમાં આપણે રીંગણાના રોપની તૈયારી કરવાની। તો કિસાન સાથીઓ, રીંગણાના રોપાઈ સીડલિંગ 8 થી 10 સેન્ટીમીટરની ઊંચાઈ અને 2 થી 3 અસલ પાયડાને હાથે જો પોદા રહેવા જોઈએ અને સીડલિંગનો કડો રહેવું ઘણું જરૂરી। રોપાઈ તો પહેલું કિસાન ભાઈને રીજ ફેરો પ્રણાલીથી તહત આપણે કરવું જોઈએ અને રોપાઈથી 4 થી 6 દિન પહેલું પાણી રોકી નાખવાનું અને પોદાને સખ્ત કરી નાખવાનો। તો કિસાન સાથીઓ, સ્પેસિંગ મિટ્ટીની ઉર્વરતા, જલવાયુની સ્થિતિ અને કિસ્મો પર એમાં નિર્ભર કરે છે અને કેટલો સ્પેસિંગ એમાં રાખ્યો જાય। તો કિસાન સાથીઓ, લાંબા ફળવાળા કિસ્મો એમાં 60x60 પરો કરવાની અને ગોળ ફળવાળી કિસ્મો એમાં 75x75 સેન્ટીમીટર પર આપણ લગાડવાની। તો કિસાન સાથીઓ, એ વાત થઈ ગઈ આપણી પોદાની દૂરી અને હાવ ખાતર કિકમ નાખવાનું। જૈવિક બેંગણની ખેતીમાં જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો જાય છે, તેને હારું ગોબરનું ખાતર, લીમડાની ખળી અને પાટલી અને વર્મી કમ્પોસ્ટનું ખાતર એમાં લાગે છે અને એવા જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ફસલમાં લેવાનું, તાકી ભૂમિ તૈયાર કરતા વખત બી એનો ઉપયોગ કરવાનો। તો કિસાન ભાઈઓ, રીંગણામાં અગર પાણીની વ્યવસ્થા અગર દેખી જાય તો ઉતલી જેડવાળી ફસલીઓમાં ઘડી ઘડી પાણીની જરૂરત પડે છે અને ગરમીના મોસમમાં 3 થી 4 દિનના અંતરાલ પર કિસાન ભાઈને પાણી ફેરતું રહેવાનું અને શરદીને જો ટાઢના મોસમમાં 12 થી 15 દિનના અંતરાલ પર રીંગણામાં પાણી આલતું રહેવાનું। તો કિસાન સાથીઓ, ઇન્ટર કલ્ચર આમ તોર પર મેન્યુઅલ નિરાઈ કરી જાય છે અને હાર્વેસ્ટિંગ યીલ્ડ કિસાન ભાઈઓ જે રીંગણાના પોદામાં ફળ અસલ આકારમાં મળવા લાગી જાય તો એનાને કાઢ્યા જાય છે ઉપર થા। તો કિસાન સાથીઓ, એના ડાંખલા ફૂટે છે અને ફળના સતા પર સમકદાર અને સમકદાર દેખાઈ દે છે, એનાને ઉપરથી કાપી નાખવાનું। તો કિસાન ભાઈ, ઇન્તિયો નિષ્કર્ષ નીકળે કે આધુનિક કિસાનોને જૈવિક ખેતી રીંગણાની કરવાની જરૂરત છે, કેમ કે રીંગણામાં પોષક તત્વોની માત્રા બી અસલ પાઈ જાય છે અને રીંગણા ખનિજથી ભરપૂર છે અને તેનથી રીંગણાની માંગ જ્યાદા મળે જ્યાદા લાગી રહી છે અને રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાંથી એક છે। એનાને ઉગાડવું બી ઘણું આસાન છે અને ફૂલ આવવાના સમય પર બીમારી અને કીટોથી વસાડવા હારું ગાયનું મૂત્ર, પંચગવ્ય, વર્મી કમ્પોસ્ટ અને સાહ આદિ ચીજોનો છિડકાવ કરીને રોગો અને કીટોથી આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ, કેમ કે એ પૂર્ણરૂપથી જૈવિક છે। એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની। તો કિસાન ભાઈ, આ તક કે આપણ પતો એ રહેવો જોઈએ કે રીંગણાને લોક વિદેશોમાં પાવડરના રૂપમાં બી એનો ઇસ્તેમાલ કરે છે અને મેડિસિનના રૂપમાં બી દવામાં બી કામ આવે છે। તો સાથીઓ, જૈવિક ખેતીમાં કીટ અને રોગોનો સહી ઉપચારની ખોજની જરૂરત છે અને ફ્યુચરમાં આવવાળા સમયમાં બાકી થોડા પિન્ચેસ જોઈ છે અને શરૂઆતીમાં જૈવિક ખેતી અપનાવવાની, કેમ કે શરૂઆતીમાં થોડો યીલ્ડ અને ઇફેક્ટ આવે છે અને બાકી અસલ યીલ્ડથી આપણ લાભ મળે છે। જૈવિક ખેતીમાં આપણા જો લાભ થાય છે એની હાથે હાથે પર્યાવરણ અને લોકોનો બી કાફી એનથી લાભ મળે છે।
ये काफी फायदो करे से जैविक।

0: અને એના સારું જૈવિક ખેતી અપનાવી અને આપણો સમાજ અને પર્યાવરણથી આપણું કેમિકલ મુક્ત રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં તમને આ રીંગણાની જૈવિક ખેતીની આજની જરૂરત કેમ છે તેના બારામાં જાણકારી સંભળાવી. તો કિસાન સાથીઓ, તમે જરૂર મેં તમને જૈવિક ખેતીના મહત્વના બારામાં અને રીંગણાના ક્વોલિટીનો જો પરિચય કરાયો અને રીંગણાની બોવાઈ કઈના ટાઈમ પર કરવી અને એનાથી આપણું જૈવિક ઉગાડીને કિકમ આપણું એના પકડી શકીએ અને એના રોગોની રોકધામ આપણું કિકમ કરી શકીએ અને એમાં કેતરા દિનમાં પાણી આલવાનું એવીઓ મેં તમને કઈ અસલ જાણકારીઓ સંભળાવ્યો. તો કિસાન ભાઈઓ, જરૂર તમે એ મારી વાત સાંભળી અને તમે આપણા ખેતરમાં ખેતી કરજો. તો કિસાન ભાઈઓ, ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે. તો કિસાન સાથીઓ, હાવ કમતાડામોને ઇજા તાલજો અને તમે અસલ ખેતીની વાત વાડીની વાતો સાંભળવા હારું તમે જરૂર સાંભળતા રહેજો. સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાભીલ 90.8 FM જાવાની આવાજ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા જાવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાભીલ 90.8 FM જાવાની આવાજ પર.
0: કિસાન સાથીઓ, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહેશે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી સંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, શિમલા મરસનું જો ઉત્પાદન પાલી હાઉસમાં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે. તો કિસાન સાથીઓ, બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગણો તક કિસાન ભાઈને લાભ મળે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનું પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં, મોટા શહેરોમાં, હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે. જ્યાદા લાભ આલવાવાળી ફસલ છે અને એનો ગુણવત્તાવાળો ઉત્પાદન કેવળ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે. પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો રાખી શકી. તો કિસાન સાથીઓ, રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19, નતાશા, ટોરકલ, મહાભારત, તન્વી પ્લસ બચાટા. તો કિસાન સાથીઓ, પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણા, ફિયેસ્ટ, નન 20-30 અને 30-20, ઓરેવેલો યુ એસ 26, પર્સિલિયા. અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા, ભારત, કેલિફોર્નિયા, વન્ડર, ગ્રીન ગોલ્ડ. તો કિસાન સાથીઓ, તાપમાન અને આદ્રતા, શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે. એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે. પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે. એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 ઉપયુક્ત માન્ય જશે. અપેક્ષિત આર્દ્રતા 75-80% વાંછિત રહેશે. નવસરી તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે. નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે. ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચજનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમકે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌ પહેલો પોટ્રેને પ્રો ટ્રેને સાફ પાણીથી ધોઈને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રો ટ્રેનો નિર્જલીકરણ કરવું જોઈએ અને તેની બાદમાં પ્રો ટ્રેમાં વર્મી કુલાઇટ, પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ, જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયાત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી યો મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રોટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં એક બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વિશ્વમાં વસોવસમાં નાખવું જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના ઝારાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ સારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એને સારું બીજાઈની બાદમાં પ્રોટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર બે યા ત્રણ દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 1%, યાને કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યત 30-35 દિનની બાદમાં પોદો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રોટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતે પોદોની જેડીઓ મીટીને અંદર ભીમાઈથીઓ ભરાઈ જાય છે અને પોદો નીકળવા હારું જેડીઓ તૂટવાનો ખતરો બનેલો રહેશે. અને પ્રોટ્રેને લાકડી અને લોહાના સ્ટેન્ડ પર રાખ્યો જાય છે. તો કિસાન સાથીઓ, રોપાઈ હારું ક્યારીઓ તૈયાર કરવાનો? જો પોદો બદલવા હારું યોગ્ય થઈ ગયો હોય અને તેના હારું સૌથી પહેલું પાલી હાઉસમાં ક્યારીઓ અસલી તરહથી તૈયાર કરવી જોઈએ. ના હારું 1 મીટર સોડી 30 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવ્યો જોઈએ. ક્યારીઓની લંબાઈ પાલી હાઉસના આકાર પર નિર્ભર કરે છે. ક્યારીઓ બનાવતા વખત બે ક્યારીઓમાં અને બે ક્યારીઓના જો 20માં 30 સેન્ટીમીટરનો આતરો રાખવો જોઈએ તેથી કર્ષણ કામોની સુવિધા થઈ જશે. તૈયાર ક્યારીઓના રોપાતના બે દન પહેલું નિર્જીકરણ કરી જાય છે. તેના હારું કાંસની પ્લેટ પેટ્રી ડીશમાં 8-10 ગ્રામ પોટેશિયમ પરમેંગ્નેટના ક્રિસ્ટલ નાખ્યા જાય છે. પૂરી બેડના પોલિથીનથી ઢાંકીને ઇનાન ઢાંક નાખવાનો. તેની બાદમાં હરેક પેટ્રી ડીશમાં 5-7 મિલીલીટર ફોર્મેલિન નાખ્યો જઈ શકે છે. તેથી તુરંત ગેસ નકળે છે. તેથી મીટીમાં ઉપસ્થિત હાનિકારક સૂક્ષ્મજીવ ખતમ થઈ જશે. તો કિસાન સાથીઓ, મેં તમને આજ પોલી હાઉસમાં શિમલા મિર્ચના ઉત્પાદનના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી અને એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમો સાંભળતા રહેજો રેડિયો ટંટ્યાભીલ 90.8 FM છાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હા, આરજે કમતા ડામોરને ઇજાત આપજો. અને
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સબ્જી વર્ગીય ખેતીની. એનામાં આપણી ટમાટરની, અદરકની, બેંગન અને શિમલા મિર્ચની તકનીકી ખેતીની બધી વાતો આજ આપણી એના કાર્યક્રમમાં સાંભળ્યું. કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, તેની સમસ્યાઓ અને એના સમાધાનની વાતો પણ લઈને હાજર થતા રહી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો આ સારું બસે એટલી વાત, કેમ કે હાલ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કહીતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.
3: તુને અભી દેખા નહીં દેખા હૈ તો જાના નહીં જાના હૈ તો માના નહીં મુજે પહેચાના નહીં દુનિયા દીવાની મેરી મેરે પીછે પીછે ભાગે કિસમે હૈ દમ યહાં ઠહરે જો મેરે આગે આના નહીં દેખો ટકરાના નહીં કિસી સે ભી હારે નહીં હમ.
4: આઈએ દોસ્તો, એક બિલકુલ હી નયે સીઝન કે સાથ મેં સમીર ઓર નિતિન હાજર હૈ આજ કે કલાકાર કે ઇસ પ્યારે સે પ્રોગ્રામ મેં. આપ સભી કો બહોત બહોત શુભકામનાએ. હમારા પ્રોગ્રામ અબ નોટિસ કિયા જા રહા હૈ, પહેચાના જા રહા હૈ. કઈ પ્રોડક્શન હાઉસેસ હમે અપ્રોચ કર રહે હૈ હમારે ટેલેન્ટ્સ કી ગાયકી કો સુનકર. યે બહોત હી અચ્છા મોકા હૈ આગે બઢને કા. ग्रो करने का और प्रोफेशनल सिंगर्स बनने का। तो चलिए शुरू करते हैं इस प्यारे से प्रोग्राम को आप सबके ही कोलैबोरेशन से।
5: जो सोचे जो चाहे वो करके दिखा दे, हम वो हैं जो दो और दो पांच बना दे।
4: आज के कलाकार के इस नए एपिसोड में दोस्तों आप सभी का बहुत बहुत स्वागत है। आप जानते हैं ये प्लेटफॉर्म है नए टैलेंट्स का, नए सिंगर्स का, नई प्रतिभाओं का। और आज हमारे साथ एक टैलेंट, एक सिंगर, एक गायक है जिनका नाम है अरिंदम बिस्वास साहब। बाकी की बातचीत हम अरिंदम साहब से ही करेंगे, वो अपने बारे में खुद आपको बताएंगे। अरिंदम साहब आपका बहुत बहुत स्वागत है हमारे प्रोग्राम में, वेलकम टू अवर प्रोग्राम। आई वुड लाइक टू रिक्वेस्ट यू, मैं आपसे गुजारिश करूंगा कि हमारे सुनने वालों के लिए
6: जी
4: अपना इंट्रोडक्शन दें, आप कहाँ हैं, क्या करते हैं।
6: अच्छा, आप सब सुनने वालों को मेरा नमस्कार और समीर जी को मेरा नमस्कार। तो मैं मेरे बारे में कहना चाहता हूँ कि मेरा नाम है अरिंदम बिस्वास और मैं वेस्ट बंगाल सिविल सर्विस का एक ऑफिसर हूँ, एडमिनिस्ट्रेटिव सर्विस है। मेरा रैंक है डेप्यूटी मैजिस्ट्रेट एंड डेप्यूटी कलेक्टर। तो एट प्रेजेंट मैं नॉर्थ बंगाल में, वेस्ट बंगाल का जो है नॉर्थ बंगाल में कूचबिहार जिला में मैं पोस्टिंग हूँ।
4: बहुत बढ़िया, बहुत खूबसूरत। तो अरिंदम जी, आप जब छोटे थे बचपन में आप क्या बनना चाहते थे?
6: मैं बचपन में बहुत सारे मतलब फिल्म्स देखते थे, मूवी पेरेंट्स के साथ, तो मैं वो गाना सुन के याद कर लेता था
4: जी।
6: तो मतलब तभी से मेरा वो हॉबी बना हुआ था। तो मैं सिंगर बनना चाहता था।
4: वाओ।
6: लेकिन बाद में ऐसा हुआ कि मतलब जो नौकरी का जो होता है मिशन, वो पढ़ाई का साथ साथ वो भी रह गया था। तो मतलब मैं नौकरी में ही आ गया, लेकिन सिंगिंग का पैशन अब भी रह गया मेरा अंदर।
4: बहुत बढ़िया, क्या बात है दोस्तों, आपने सुना पैशन बचपन से ही था। तो चलिए शुरू करते हैं इस प्यारे से प्रोग्राम को अरिंदम जी के ही गाए हुए इस प्यारे से गीत से।